નમસ્કાર, સુપ્રભાત. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે ગુરુવાર, વૈશાખ વદ દિનાંક 31, શક સંવત 1948, તારીખ 21 મે 2026. અત્યારે વહેલી સવારના 5:58:30 થઈ છે. આપ સર્વે શ્રોતા મિત્રોનો પ્રથમ સભામાં સ્વાગત છે. જીવન એક સુંદર સંગીત છે અને દરેક સવાર તેની નવી ધૂન. તો ચાલો આજનો દિવસ ખુશીના સુરોથી સજાવીએ. આજના આપનો દિવસ પ્રેમ અને આનંદથી મહેકી ઉઠે એવી શુભકામનાઓ સાથે દિવસ દરમિયાન પ્રસારણ સેવાની પ્રથમ સભાનો પ્રારંભ કરીએ મંગળ સ્વર સાથે.

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ નરસિંહ મહેતાની રચના સમૂહ સ્વરમાં.

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-229-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-229-5490.

0: સુરતના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમને આગળ વધારતા સાંભળીએ ભક્તિ હરજીની રચના સ્વર ગોવિંદ બોરીચા અને સાથીઓનો.

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હમણાં જ આપે હેમંત ચૌહાણના સ્વરમાં દાસી જીવનની રચના સાંભળી.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
2: યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

શું તમે જાણો છો કે સરકાર શ્રી ની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર

સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328490.

0: પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: અંતમાં સાંભળીએ કરસનદાસ યાદવના સ્વરમાં પ્રીતમ સાહેબની રચના.

0: સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
0: શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. આજનો વિષય છે મધમાખી પાલનમાં વસાવટનું સ્થળાંતર અને ફાયદા. પ્રસ્તુતિ સી ડી કરમશિયાણી.
3: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સી ડી કરમશિયાણી. મિત્રો, કૃષિ માહિતીમાં આપણે ઘણી વખત પશુઓને ઉપયોગી થાય તેવી માહિતી પણ આપતા હોઈએ છીએ, કારણ કે ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય છે. તો અલગ રીતે પણ પશુપાલકો પોતાનો આ વ્યવસાય કરે છે. આવી જ રીતે ખેતી સાથે એક બીજો વ્યવસાય છે જે ખેડૂતોને વધારાની આવક આપવામાં મદદરૂપ થાય છે, અને તે છે મધમાખીનો વ્યવસાય. તો આજે આપણે મધમાખી પાલનમાં વસાહતોનું સ્થળાંતર વિશેની માહિતી આપીશું. સ્થળાંતરિત મધમાખી પાલનની વાત કરીએ તો સ્થિર સ્થગિત મધમાખી પાલન એટલે કે મધમાખીઓને એક જ જગ્યા પર રાખીને તેમનું પાલન કરી તેમાંથી મળતી પેદાશો મેળવવી. આ પ્રકારનું મધમાખી પાલન નાના મધમાખી પાલકો કે શોખીનો મધમાખી પાલકો કે જેની પાસે મધપેટીઓની સંખ્યા ઓછી હોય છે તેવા લોકો જ કરે છે. પરંતુ જેઓ મોટા પાયે મધમાખી પાલન કરે છે અને જેમની પાસે ઘણી બધી મધપેટીઓ છે તેવા લોકો સામાન્ય રીતે સ્થળાંતરિત મધમાખી પાલનનો વ્યવસાય કરે છે. સ્થળાંતરિત મધમાખી પાલન શા માટે જરૂરી છે તો તેની વાત કરીએ તો મોટાભાગે સ્થિર મધમાખી પાલન દ્વારા ફક્ત એક કે બે વધુમાં વધુ બે વખત મધ કાઢી શકાય, કારણ કે ગમે તેવા મધમાખીને ઉપયોગી ફૂલો ધરાવતા વિસ્તારમાં પણ એક કે બે મોસમ દરમિયાન જ ફૂલો હોય છે. બાકીનો સમય મધમાખી માટે જરૂરી પરાગ અને પુષ્પો ધરાવતા ફૂલોની અછતવાળો હોય છે. વિપુલ પ્રમાણમાં ફૂલો ધરાવતા વિસ્તારમાં વરસાદ કે ખૂબ જ ગરમી હોવાને કારણે મધમાખીઓ માટે ખોરાક ભેગો કરવો ખૂબ જ અઘરો થઈ જતો હોય છે. ખાસ કરીને ખૂબ જ વરસાદવાળા વિસ્તારમાં ફૂલોમાંથી પરાગનું તથા પુષ્પરસનું ધોવાણ થતું હોવાથી આવો સમય ખોરાકની અછતવાળો થઈ જતો હોય છે. આ કારણોસર મધમાખી પાલકો પોતાની મધપેટીઓને જે જગ્યા પર મધમાખી માટે ઉપયોગી ફૂલો વિપુલ પ્રમાણમાં હોય ત્યાં લઈ જતા હોય છે. આવી પ્રક્રિયાને સ્થળાંતરિત મધમાખી પાલન કહે છે. સ્થળાંતરિત મધમાખી પાલનના ફાયદાની વાત કરીએ તો સ્થળાંતરિત મધમાખી પાલનમાં ખૂબ જ વધારે પુષ્પરસ ધરાવતા ફૂલોવાળા વિસ્તારોમાં જ મધપેટીઓને મૂકીને એપિયરી બનાવવામાં આવે છે. એવું નથી, પરંતુ ઘણી વખત ઓછું પુષ્પરસ ધરાવતા વિસ્તારમાં પણ લઈ જઈને મધમાખીઓની સંખ્યા વધારીને બહુ સારી વસાહત મેળવવા પણ કરવામાં આવે છે. આ રીતે નાશ પામતી મધપેટીઓને પણ બચાવી શકાય. ઘણી વખત ફક્ત વસાહતની સંખ્યા વધારવા પરાગ ધરાવતા વિસ્તારમાં પણ સ્થળાંતરિત મધમાખી પાલન કરવામાં આવે છે, જેથી યુવાન મધમાખીઓ પુષ્કળ પ્રમાણમાં ઉછેરવામાં આવે છે, જે પછી આવતી મધની મોસમમાં મધ ભેગું કરવામાં મદદરૂપ થાય છે. સ્થળાંતરિત મધમાખી પાલનથી 4 પાયા કે વધારે વખત મધ તથા અન્ય પેદાશો મેળવી શકાય છે, તેથી વધુ આવક મેળવી શકાય છે. સ્થળાંતરિત મધમાખી પાલનથી માખીઓની સંખ્યા જળવાતી હોવાથી રોગ અને દુશ્મન જીવો સામે સ્વાભાવિક પ્રતિકારકતા મળે છે. સ્થળાંતરિત મધમાખી પાલનથી મધપેટી દીઠ મધનું વધારે ઉત્પાદન મેળવી શકાય તેવું નથી, પરંતુ વિભાજન કે મધપેટીઓની સંખ્યા પણ વધારી શકાય છે. વધારાની મધપેટીઓને વેચીને આવક પણ મેળવી શકાય. સ્થળાંતરિત મધમાખી પાલનને બીજી રીતે આર્થિક મધમાખી પાલન પણ કહી શકાય, કારણ કે તેમાં થતા ખર્ચ કરતાં આવક ઘણી વધારે મેળવી શકાય છે. સ્થિર મધમાખી પાલનમાં ફૂલોની અછત, પક્ષીઓ તથા અન્ય દુશ્મન જીવોનું આક્રમણ વગેરે કારણોસર મધમાખીઓનું મૃત્યુ થતું જોવા મળેલ છે, જેથી ધીરે ધીરે મધપેટીઓની સંખ્યા પણ ઘટતી જોવા મળેલ છે. ઓછી સંખ્યા ધરાવતી વસાહતોમાં અન્ય ઉપદ્રવી જીવોનું આક્રમણ વધારે જોવા મળે છે, જેથી મધપેટીઓમાં રોગ કે કીટકોનું આક્રમણ અને અંતે મધમાખીઓનું પલાયન વધારે થતું જોવા મળે છે. સ્થળાંતરિત મધમાખી પાલનમાં ધ્યાનમાં લેવા જેવી બાબતની વાત કરીએ તો મધમાખીઓનું સ્થળાંતર દરમિયાન થતી મુશ્કેલી, મધમાખીઓનું મૃત્યુ, રસ્તામાં મધમાખીઓનું પલાયન તથા મધમાખીની દેખરેખ વગેરે કારણોસર મધમાખી પાલક સ્થળાંતર કરવામાં ગભરાય છે. ઓછી મધપેટી હોવાના કારણે અથવા બીજા અન્ય કામની વ્યસ્તતાને કારણે ઘણા મધમાખી પાલકો સ્થળાંતરિત મધમાખી પાલન કરી શકતા નથી. બધા મધમાખી પાલકો તેમની મધપેટીઓને સંગઠિત કરી તેમાં એક સારો તાલીમ લીધેલ મધમાખી પાલક સ્થળાંતરની જગ્યા પર ધ્યાન રાખવા રાખીને વળતર મેળવી શકે, અથવા વારાફરતી મધમાખીઓનું ધ્યાન દરેક સભ્ય મધમાખી પાલક રાખીને સહકારી અભિગમથી સારી એવી આવક મેળવી શકે. તો આ રીતે મધમાખી પાલનમાં વસાહતોનું સ્થળાંતર પણ ખૂબ જ મહત્વનું છે, અને તેમાં ખેતીમાં કયા પાકો લેવાય છે અને એમાંથી મધમાખીને મધુરસ અને પરાગ મળશે કે નહીં, પુષ્પરસ મળશે કે નહીં એ ખાસ ધ્યાન રાખી એનો અભ્યાસ કરી અને મધમાખી પાલનમાં વસાહતોનું સ્થળાંતર કરી અને વધુ ઉત્પાદન મેળવી શકાય.
0: આપ સાંભળી રહ્યા હતા સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી, વિષય મધમાખી પાલનમાં વસાહતનું સ્થળાંતર અને ફાયદા. કાર્યક્રમનું પ્રસારણ

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, રજૂ છે શ્રી રામચરિત માનસ ગાન, કલાકાર ભૂપેન્દ્રસિંહ અને રવિન્દ્ર સાઠે.

0: સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:55 પર સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.
1: સર્વતી વાર્તા.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી. ગુજરાત અને રશિયાના અસ્ટ્રાખાન વચ્ચે વ્યાપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમતિ સધાઈ. વિધાનસભાની અંદાજ જાહેર હિસાબ સહિતની ચાર અલગ અલગ સમિતિઓની જાહેરાત. સ્વ વસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. સમાચાર વિગતવાર. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી છે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે આ યોજના હેઠળ ગામડાઓમાં સામાજિક અને જાહેર પ્રસંગો એક છત હેઠળ થઈ શકે તે પ્રકારની 500 લોકોની ક્ષમતા ધરાવતી અટલવાડી બનાવવામાં આવશે. અટલવાડીમાં આરક્ષેડ સહિતનો મોટો ઓપન હોલ, રસોડું, મહિલા અને પુરૂષો માટે અલગ અલગ શૌચાલય અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યમાં 2000થી વધુ વસ્તી ધરાવતા ગામોને આ યોજનાનો લાભ મળશે. આ સાથે જ કુદરતી આપત્તિ, વાવાઝોડું, અતિવૃષ્ટિ સમયે શેડનો ઉપયોગ શેલ્ટર હોમ તરીકે પણ કરી શકાશે. આપત્તિ સમયે આ ભૌતિક માળખું ગ્રામજનો માટે સુરક્ષિત શેલ્ટર હોમ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. આ નવી અટલવાડી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 60 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રશિયાના અસ્ટ્રાખાનના રાજ્યપાલ ઇગોર બાબુશ્કી સાથે ગાંધીનગરથી વર્ચ્યુઅલ બેઠક યોજીને બંને પ્રદેશો વચ્ચેની ભાગીદારીને વધુ સુદૃઢ કરવા અંગે ચર્ચા વિમર્શ કર્યા. આ બેઠકમાં બંને પ્રદેશો વ્યાપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમત થયા હતા. આ સાથે જ અસ્ટ્રાખાન પ્રદેશની યુનિવર્સિટીઓ સાથે ગુજરાતની કૃષિ યુનિવર્સિટી,

0: અરજી યુનિવર્સિટી અને મેડિકલ યુનિવર્સિટી સાથે કરાર કરવા અંગેની બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ ગઈકાલે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. 2026 ની સ્થાનિક આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિરોધમાં પ્રતિભાવો પણ સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચાર વિવિધ સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા દ્વારા નાણાકીય સમિતિની જાહેરાત કરવામાં આવી છે. બિનહરીફ જાહેર થયેલી ચાર કમિટીમાં અંદાજ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર સીજે ચાવડા, જાહેર હિસાબ સમિતિમાં પંકજ દેસાઈ, જાહેર સાહસોની સમિતિના અધ્યક્ષ તરીકે રમણલાલ વોરા અને પંચાયતીરાજ સમિતિના ચેરમેન પદે ઉદય કાનગડની વરણી કરવામાં આવી છે.
1: અંદાજ સમિતિની અંદર જે માન્ય સભ્યશ્રીઓ ચૂંટાયા છે તેમાંથી ડોક્ટર સીજે ચાવડા, જેમને અંદાજ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. એ જ રીતે જાહેર હિસાબ સમિતિ, જેની અંદર અને શ્રી પંકજભાઈ દેસાઈ, તેમને સમિતિના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવે છે. જાહેર સાહસો માટેની સમિતિ, તેની અંદર માન્ય શ્રી રમણલાલ વોરા, તેમને સમિતિના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવે છે. અને પંચાયતી રાજ સમિતિ, જેના ચેરમેન તરીકે શ્રી ઉદયભાઈ કાનગડ, તેમને સમિતિના પ્રમુખ તરીકેનું તેમની નિમણૂક કરવામાં આવે છે.
0: રાજ્યભરમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ છે, જે અંતર્ગત પંચમહાલની ગોધરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત.
2: ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ પદે ઈશાંત સોનીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ભાજપના મેન્ડેટ અનુસાર યોજાયેલી ચૂંટણીમાં ડોક્ટર આનંદકુમાર ઘડિયાળી કારોબારી ચેરમેન, સંજયકુમાર રાણા શાસક પક્ષના નેતા અને લાલાભાઈ ભીલ દંડક તરીકે પસંદ થયા છે. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 44માંથી 28 બેઠકો જીતી બહુમતી મેળવી હતી. વિરોધ પક્ષે કોઈ ઉમેદવારી ન નોંધાવતા પ્રમુખ પદની વરણી બિનહરીફ રહી હતી. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _ એબીએડીને ફોલો કરશો. સરકાર દ્વારા સ્વવસ્તી ગણતરી અભિયાનનો ડિજીટલ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગણતરીનો તબક્કો 31 મે સુધી ચાલવાનો છે, જે અંતર્ગત વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને વસ્તી ગણતરી અંતર્ગત સ્વગણતરી પૂર્ણ કરી છે. કલેક્ટરે વલસાડ જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહિતમાં સ્વગણતરી પ્રક્રિયામાં જોડાવા અપીલ પણ કરવામાં આવી છે.
3: તમે જાણતા હશો કે હવે સેન્સસની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને તમે પોતે તમારા મોબાઈલ ફોન થકી સેલ્ફ ઇન્યુમરેશન પણ કરી શકો છો. census.gov.in થકી તમે પોતે જઈને અને તમે પોતાની નોંધણી કરી શકો છો. તો મારી સૌને વિનંતી છે કે આપણે આ જે એક ઝુંબેશ ચાલી રહી છે અત્યારે, આમે સૌને ભાગીદાર બનીને અને સેન્સસની જે પ્રક્રિયા ચાલી રહી છે આમાં ખૂબ આગળ વધીને આમાં પાર્ટિસિપેટ કરીએ અને પોતે.
0: આ સાથે ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને ઓનલાઈન સ્વગણતરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લઈ ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો સબમિટ કરીને આ અભિયાનમાં ભાગ લીધો હતો. તો ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પણ ઓનલાઈન માધ્યમથી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ખેડા જિલ્લાના તમામ નાગરિકોને સાંસદે સત્વરે સ્વગણતરીની પ્રક્રિયામાં ભાગ લઈ પોતાની વિગતો ભરવા પણ અપીલ કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં જનગણના 2027ના પ્રથમ તબક્કાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 19 મેના રોજ સ્વગણતરી અને હાઉસ લિસ્ટિંગ ઓપરેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની લેખિત પરીક્ષા 21 જૂનના રવિવારે યોજાવાની હતી, પણ હવે મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય માટે અધિકારીઓએ જણાવ્યું કે 21 જૂનના રોજ નીટ પરીક્ષા પણ યોજાવાની હોવાથી પોલીસ વિભાગની લેખિત પરીક્ષા અન્ય તારીખે લેવામાં આવશે. પરીક્ષાની નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.

0: સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે બસમાં મુસાફરી કરી હતી. પેટ્રોલ ડીઝલની અછત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રીએ બસમાં મુસાફરી કરી સંતરામપુરથી ગાંધીનગર સુધી પહોંચવા બસ સ્ટેન્ડમાં બસ પકડી મુસાફરી કરી હતી.
1: અમારા વડીલો માતા બહેનો યુવાનોને મારો પણ સંદેશ છે કે આજે જાહેર ફંક્શનો થાય છે ત્યારે આપણે બધા વ્યક્તિગત ગાડીઓ લઈને જઈએ છીએ, તો પુલિંગ કરીને બધા કુટુંબના સભ્યો અથવા ગામના યુવાનો સાથે મળીને એક ગાડીમાં પાંચ છ બધા ભેગા થઈને જાય અને ડીઝલ અને પેટ્રોલની બચત આપણે બધા સાથે મળીને કરીએ. એમાં ડીઝલ પેટ્રોલની બચત થશે, રાષ્ટ્રના હિત મળશે અને સાથે સાથે આપણા પોતાના ગજવા પર પણ ભાર ઓછો પડશે. અને બધાને મારી વિનંતી છે કે આપણે જાહેર પરિવહનનો આપણે ઉપયોગ કરીએ.
0: આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર નજર રાખી રહી છે. આ દરમિયાન ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવીને પ્લે ઓફની આશા જીવંત રાખી હતી. પહેલા બેટીંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવ્યા. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી કાર્બિન બોશે સૌથી વધુ 32 રન બનાવ્યા. 148 રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 19મી ઓવરમાં જીત મેળવી છે. કોલકાતા તરફથી મનીષ પાંડે સૌથી વધુ 45, જ્યારે રોમેન પોવેલે 40 રન બનાવ્યા. મનીષ પાંડેને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીમાં 1 થી 2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 26 મે સુધી વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેવાની છે.
2: 26 મે તક ઇસમે મોસમ આમતોર પર શુષ્ક રહેને કા પૂર્વાનુમાન હૈ ઓર જો અધિકતમ તાપમાન હૈ અગલે 7 દિન તક કોઈ તાપમાન મે બડા બદલાવ નહીં રહેગા ઓર જો તાપમાન મે પરિવર્તન હોગા વો 1 થી 2 ડિગ્રી કે અંદર મે હી હોગા લેકિન થોડા ફોલિંગ ટ્રેન્ડ રહેગા ગ્રેજ્યુઅલ ફોલ રહેને કા સંભાવના રહેગા લેકિન વો NLC મે 1 થી 2 ડિગ્રી કા સેન્ટીગ્રેડ કા અંદર હી ઓર જો કુછ એક સ્થાનો મે જો અધિકતમ તાપમાન હૈ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ કા આસપાસ રહેને કા ભી સંભાવના રહેગા અગલે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી. ગુજરાત અને રશિયાના અસ્ટ્રાખાન વચ્ચે વ્યાપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમતી સધાઈ. વિધાનસભાની અંદાજ જાહેર હિસાબ સમિતિની 4 અલગ અલગ સમિતિઓની જાહેરાત કરવામાં આવી. સ્વ વસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: 22 પૂર્ણ 3.2 મીટર્સ એટલે કે 1304 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490.
0: શ્રોતા મિત્રો, પ્રસ્તુત કરીએ પ્રભુ સ્મરણના સંગીતનો ભજનનો કાર્યક્રમ વંદના. સર્વપ્રથમ સાંભળીએ શ્રી પ્રભાકર કારીકરના સ્વરમાં ગવાય આ ભજન.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવિ દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના આપ સાંભળી રહ્યા છો.

0: सुभाष जैन ने रचना, अनीश्वर उषा अमोनकर नो आ भजन साथे प्रभु स्मरण ना संगीत नो भजन नो कार्यक्रम वंदना अहे समाप्त करिए। कार्यक्रम नो प्रसारण आकाशवाणी ना भुज केंद्र पर थी करवामां आव्यु। श्रोता मित्रों, 7:35 थई जवारे थई रही छे। प्रस्तुत करिए प्रासंगिक। आजनो विषय छे राष्ट्रीय आतंकवाद विरोध दिवस। संपादन अशरफ मथवाणी, पठन वीरल राणा।
1: युवाओंने आतंकवाद अने मानव वेदना पर जीवन पर तेनी असर विषे ज्ञान आपवा माटे दर वर्षे 21 मेना रोज आतंकवाद विरोधी दिवस मनावामां आवे छे। आ दिवस लोकोने आतंकवादना असामाजिक कृत्य विषय पर जागृत करे छे। आ दिवसनो उद्देश्य राष्ट्रीय सौहार्दने प्रोत्साहन आपवा, आतंकवादने घटाडवा अने तमाम जाति संप्रदाय अने लिंगना लोकोने एक करवानो छे। जयारे आतंकवादनी वात आवे छे त्यारे आ दिवसनो महत्व छे। मानवता अने शांतिना संदेशनो प्रचार करवो जरूरी छे। आतंकवादनी प्रवृत्तिओ सामे लड़वाना महत्वने उजागर करवा माटे भारत सरकारे दर वर्षे आतंकवाद विरोधी दिवस उजवानी पहल करी छे। भारत दर वर्षे 21 मे ना रोज आतंकवाद विरोधी दिवस उजवे छे, जेनो मुख्य हेतु आतंकवाद जेवी मानवता विरुद्ध प्रवृत्तिओ अंगे जागृति फैलावानो छे अने देशमां शांति सहिष्णुता अने एकतानी भावना मजबूत बनावानो छे। आ दिवस भारतना पूर्व प्रधानमंत्री राजीव गांधीनी आतंकवादी हुमलामां थयेली करुण हत्यानी यादमां निर्धारित थयो छे, परंतु तेनो अर्थ मात्र स्मरण સુધી મર્યાદિત નથી। આતંકવાદ એવી હિંસક વિચારસરણી છે જે નિર્દોષ નાગરિકોમાં ભય ફેલાવી સમાજની સ્થિરતાને નબળી પાડે છે। આતંકવાદનો મુખ્ય હેતુ દેશ સમાજમાં અવ્યવસ્થા, અસુરક્ષા અને વિભાજન ઉભું કરવો હોય છે, જેને કારણે દેશના વિકાસ, અર્થતંત્ર અને જનજીવન પર ગંભીર પ્રભાવ પડે છે। આ માત્ર શારીરિક નુકસાન પડતું નથી રહેતું, પરંતુ લોકોના મનમાં ઊંડો ભય, અવિશ્વાસ અને અસહજતા ઉભી કરે છે। તેથી આ દિવસ આપણને આત્મચિંતન કરવાની તક આપે છે કે રાષ્ટ્રીય સુરક્ષા માત્ર સૈનિકોની કે સરકારની જવાબદારી નથી, પણ દરેક નાગરિકનો સતર્ક સહયોગ પણ એટલો જ મહત્વનો છે। શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે જાણ કરવી, ખોટી માહિતી ન ફેલાવવી અને સમાજમાં એકતાનો સંદેશ ફેલાવવો, આ બધું જ દરેક નાગરિકની ફરજ છે। દેશના સુરક્ષા દળો, પોલીસ, પેરામિલિટરી અને ગુપ્તચર તંત્ર આતંકવાદ સામે સતત જંગી લડી રહ્યા છે, પરંતુ તેમની સફળતા ત્યારે જ પૂર્ણ બને છે જયારે સામાન્ય નાગરિક પણ જવાબદાર રીતે પોતાનું યોગદાન આપે। આતંકવાદ વિરોધી દિવસ પર દેશભરમાં શપથવિધિ, જાગૃતિ કાર્યક્રમો, વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક પ્રવચનો, ચર્ચા સત્રો અને શાંતિના સંદેશને મજબૂત બનાવતી વિવિધ પ્રવૃત્તિઓ યોજાય છે। આ દિવસે લેવાતો શપથ કે આપણે આતંકવાદ અને હિંસાના તમામ સ્વરૂપનો વિરોધ કરીશું અને દેશના શાંતિપૂર્ણ માહોલને જાળવવા પ્રતિબદ્ધ રહીશું। માત્ર એક વિધિ નથી, પરંતુ શાંતિ અને માનવતાના મૂલ્યો જાળવવાની જીવનશૈલી છે। ખાસ કરીને યુવાનોની ભૂમિકા અહીં અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આજના ડિજિટલ યુગમાં ગેરમાર્ગદર્શન, અસહિષ્ણુતા અને ખોટી વિચારસરણી ઝડપથી ફેલાતી હોય છે। યુવાનો જો જાગૃત રહેશે, માહિતીની ચકાસણી કરશે, સમાજમાં સહકાર અને સમરસતા વિકસાવશે, તો આતંકવાદ વિરોધ જેવી વિનાશક શક્તિઓને જગ્યા જ નહીં મળે। આ દિવસ આપણને યાદ અપાવે છે કે દુનિયામાં કોઈ પણ હિંસા માનવતાથી મોટી નથી અને શાંતિ એ જ રાષ્ટ્રની સાચી શક્તિ છે। આપણે સૌ મળીને એક એવો સમાજ ઉભો કરવો જોઈએ જેમાં ભેદભાવ નહીં પરંતુ સહભાગીતા હોય, દેશ નહીં પરંતુ સમજણ હોય અને ભય નહીં પરંતુ વિશ્વાસ હોય। આતંકવાદ વિરોધી દિવસ એ સંદેશ આપે છે કે એકતા, માનવતા અને શાંતિ જ સાચા અર્થમાં રાષ્ટ્રની પ્રગતિનું મૂળ છે અને દરેક નાગરિક જ્યારે આ મૂલ્યોને સ્વીકારીને જીવવા લાગે છે ત્યારે આતંકવાદ જેવી વિનાશક વિચારસરણી પોતે જ પરાજિત થઈ જાય છે। આ દિવસ માત્ર એક યાદગીરી નથી, પરંતુ દરેક ભારતીય માટે સંકલ્પનો પલ છે કે હિંસા નહીં શાંતિ, વિભાજન નહીં એકતા અને ડર નહીં તેમ વડે જ વિશ્વને સાચો માર્ગ બતાવી શકાય છે।
0: આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક, વિષય રાષ્ટ્રીય આતંકવાદ વિરોધ દિવસ, સંપાદન અશરફ મથવાણી, પઠન વિરલ રાણા, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। બરાબર 7:40 પર સવારનું બુલેટિન અપાશે.

आकाशवाणी भुज समाचार शीतल वैष्णव वाँचे छे। नमस्कार। દેશે આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાની દિશામાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી। સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ માનવરહિત હવાઈ વાહન પ્રિસિઝન ગાઈડેડ મિસાઇલ UNPGM-V3નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ મિસાઇલના પરીક્ષણ બદલ DRDO, જાહેર ક્ષેત્રના ઉપક્રમ, સંરક્ષણ સહ ઉત્પાદન ભાગીદારો અને ઉદ્યોગ જગતની પ્રશંસા કરી। તેમણે ટેન્ક વિરોધી ભૂમિકા માટે હવાથી જમીન મોડ અને ડ્રોન, હેલિકોપ્ટર તથા અન્ય હવાઈ લક્ષ્યો માટે હવાથી હવામાં તેની અસરકારકતા અંગે માહિતી આપી। ગામડાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે વતન પ્રેમ યોજનામાં લોકભાગીદારી વધારવા નિયમોમાં સુધારા કરાયા છે। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી હવેથી વતન પ્રેમ યોજના અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકાશે, જેમાં સરકાર વિકાસ કામોમાં 20-60% સુધીનો ફાળો આપશે। કામની મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા જિલ્લા ખાતાના વડા અને વિભાગ સમિતિઓને સત્તા સોંપાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી અપાઈ છે, જે માટે વર્ષ 2026-27ના બજેટમાં રૂપિયા 60 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય સ્તરે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ગ્રામની વાડીનું નિર્માણ કરવાનો છે, જે ગ્રામજનો માટે એકતા અને વિકાસનું નવું કેન્દ્ર બનશે। પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી ગામડાના સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને

0: ભાવના, જેથી તે ધાર્મિક મેળાવવા માટે વ્યાજબી ભાવમાં આધુનિક સુવિધા મળી રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાલોલ તાલુકાના મલાવ ગામે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. આત્મા કચેરીના સહયોગથી આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી આપણી ધરતી માતા ઝેરી બની રહી છે. કેન્સર, હાર્ટ એટેક અને કિડની ફેલ થવા જેવા ગંભીર રોગોથી આવનારી પેઢીને બચાવવી હશે તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે ગાય આધારિત ખેતી એ ધરતીનો જળસ્તર સુધારવા, પશુ પક્ષીઓને બચાવવા અને સ્વસ્થ જીવન જીવવાનો એકમાત્ર માર્ગ છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડે રાજ્યભરના તમામ નોંધાયેલા વકફો, મુતવલ્લીઓ, ટ્રસ્ટીઓ, વકફ હિતધારકો તેમજ સમાજના આગેવાનોને ઉમેદ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા 26 મે 2026 સુધીમાં પૂર્ણ કરવાની અપીલ કરી છે. વકફ સંપત્તિઓની પારદર્શિતા, જવાબદારી, કાયદેસર સંરક્ષણ અને સુવ્યવસ્થિત ડિજીટલ સંચાલન સુનિશ્ચિત કરવા ઉમેદ પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉમેદ પોર્ટલ માત્ર એક ઓનલાઈન નોંધણી પ્રક્રિયા નથી, પરંતુ વકફ સંપત્તિઓના ભવિષ્યને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઉપરાંત ઉમેદ 1-2025 અંતર્ગત નોંધણી માટે આપવામાં આવેલી સમયમર્યાદા અંતિમ છે અને હવે કોઈપણ પ્રકારની વધારાની મુદત લંબાવવામાં આવશે નહીં. દેશના યુવા સુકાની રાજીવ ગાંધીની આજે 35મી પુણ્યતિથિ છે. 1991માં આજના દિને તમિલનાડુમાં શ્રી પેરમ્બુદુર ખાતે ચૂંટણી સભામાં આત્મઘાતી હુમલામાં તેઓ મોતને ભેટ્યા હતા. આજે તેમની સ્મૃતિમાં આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. આતંકવાદની નાબૂદી માટે સંકલ્પ લેવડાવવામાં આવે છે. આઈપીએલની પ્રવર્તમાન શ્રેણીમાં આજે ગુજરાત ટાઇટન્સ ટીમ અંતિમ લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. પ્રથમ ચાર ટીમોની પ્લેઓફ સ્પર્ધામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 18 પોઈન્ટ સાથે પ્રથમ, જ્યારે ગુજરાત ટાઇટન્સ બીજા અને સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા ક્રમે ક્વોલિફાય થઈ છે. બંને ટીમોએ 16 પોઈન્ટ મેળવ્યા છે. ગઈકાલે રમાયેલ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટે હાર આપી હતી. મુંબઈના 5 વિકેટે 147 રનના જવાબમાં કોલકાતાની ટીમે 6 વિકેટ ગુમાવી 148 રન કરી મેચ જીતી લીધી હતી. કચ્છમાં ગગડેલો મહત્તમ પારો ફરી ઉંચકાતા તાપનો પ્રભાવ વધ્યો છે. ગઈકાલે અંજાર ગાંધીધામ વિસ્તારનું મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી રહ્યું હતું, તો રાજ્યમાં અમદાવાદ બાદ કંડલા એરપોર્ટ બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલી સહિતના 5 દેશોની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા. કેન્દ્રીય શિક્ષણમંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા મેટા, ગુગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલતા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ. સાયપ્રસના રાષ્ટ્રપતિ 4 દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા અને આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના તેમના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કા ઇટાલીની મુલાકાત પૂર્ણ કરી નવી દિલ્હી પરત ફર્યા છે. ગઈકાલે ભારત અને ઇટાલીએ તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાની જાહેરાત કરી હતી. બંને દેશોએ કૃષિ, મહત્વપૂર્ણ ખનીજો, આયુર્વેદ, વિજ્ઞાન અને ટેકનોલોજી, દરિયાઈ પરિવહન અને બંદરોના ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા તેમજ ભારતીય નર્સોને ઇટાલીમાં મુસાફરીને સરળ બનાવવા સહિત અનેક ક્ષેત્રોમાં હસ્તાક્ષર કર્યા હતા. સાંભળીએ પ્રધાનમંત્રીની આ મુલાકાતને આવરી લેતો અહેવાલ.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કી સફળ યાત્રા ભારત કે અંતરરાષ્ટ્રીય સંબંધો ઓર સાંસ્કૃતિક સહયોગ કો મજબૂત કરને કે ઉનકે નિરંતર પ્રયાસો કા મહત્વપૂર્ણ હિસ્સા રહી હૈ. ઉન્હોને ઇટલી કે રાષ્ટ્રપતિ સર્જિયો માત્તારેલા સે મુલાકાત કી, ઇટલી કી પ્રધાનમંત્રી જોર્જિયો મેલોની કે સાથ પ્રતિનિધિ મંડળ સ્તરીય વાર્તા કી, જિસમે ભારત ઇટલી સહયોગ કો ઓર બઢાને પર વિશેષ ધ્યાન દિયા ગયા. ઉન્હોને ખાદ્ય એવં કૃષિ સંગઠન કા દૌરા કિયા, જહાં ભારત કી બહુપક્ષવાદ ઓર વૈશ્વિક ખાદ્ય સુરક્ષા કે પ્રતિબદ્ધતા રેખાંકિત કિયા ગયા ઓર ઉન્હે પ્રતિષ્ઠિત સંયુક્ત रुपया मेडल से सम्मानित किया गया। रोम से सुपर्णा भाटिया, आकाशवाणी समाचार के लिए।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષો ભારત ઇટાલી ઇનોવેશન સેન્ટર સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે।
3: दोनों देशों के स्टार्टअप रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं। हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है। मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है। हम मिलकर शिपिंग, पोर्ट्स मॉडर्नाइजेशन, लॉजिस्टिक और ब्लू इकोनॉमी पर काम करेंगे।
1: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે મેટા, ગુગલ અને ટેલિગ્રામ સહિતના મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી। સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીના વધતા ફેલાવા અંગે બેઠકમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। 21 જૂને યોજાનારી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પહેલા આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષાઓ પહેલા ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ખૂબ જ સક્રિય થઈ જાય છે, જે નકલી પેપર લીકના દાવાઓ, ક્લિકબેટ સામગ્રી અને અપ્રમાણિત માહિતી ફેલાવે છે। આનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે ચિંતા અને મૂંઝવણ ઉભી થાય છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે નવી દિલ્હીમાં ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોર સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે ભારત અમેરિકા આર્થિક અને નાણાકીય ભાગીદારી, ભારત અમેરિકા નાણાકીય ટેકનોલોજી સહયોગ, રોકાણની તકો અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી, એમ નાણાં મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું। પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલ્તા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ થયું છે। ફાલ્તા વિધાનસભા બેઠક પર ફરીથી મતદાન માટે બે અપક્ષ સહિત કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે। તૃણમૂળ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ ચૂંટણી નહીં લડે, જોકે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ સમાપ્ત થઈ ગઈ છે, જેથી તેમનું નામ ઔપચારિક રીતે બેલેટ પેપર પર રહેશે। ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડા છે, કોંગ્રેસે અબ્દુલ રઝાક મોલ્ડાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે સીપીઆઈએમએ શંભુનાથ કુર્મીને મેદાને ઉતાર્યા છે। પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર કાંટાળી તારની વાડ બનાવવા માટે સરહદ સુરક્ષા દળને જમીન સોંપવાનું શરૂ કરી દીધું છે, જેનાથી લાંબા સમયથી ચાલી રહેલ મડાગાંઠનો અંત આવ્યો છે। મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ગઈકાલે નબન્ના ખાતે બીએસએફ અધિકારીઓની હાજરીમાં આ પ્રક્રિયાનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો હતો। સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોલસ ક્રિસ્ટોડુલિટ્સ એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ગઈકાલે સાંજે ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે મુંબઈ પહોંચ્યા હતા। સાયપ્રસના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મળશે। બંને નેતાઓ વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, સંસ્કૃતિ, પરિવહન, સંરક્ષણ અને સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિ, ફિનટેક, નવીનતા અને સંશોધન જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે। સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો। ગુજરાત સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું। એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ ગઈકાલે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી। આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું।
4: મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, આ બધી ચૂંટણીઓ એક જ સાથે એક જ દિવસે ઓછામાં ઓછા દિવસની અંદર આયોજન કરીને દેશના તમામ રાજ્યો માટે એક નવી દિશાનું ખરેખર સારી રીતે આપણે સૌ લોકો આયોજન કરી શક્યા।
1: આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કરી પ્રતિભાવો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા। ગુજરાતના કચ્છના સરહદી જિલ્લાને રાજસ્થાન અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સાથે જોડતી નવી રેલવે સેવા ટૂંક સમયમાં શરૂ થશે। પશ્ચિમ રેલવેએ નવી રેલવે સેવા શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ શુક્રવારે લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવશે। પશ્ચિમ રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા

0: મુજબ આ ટ્રેન સવારે 11 વાગે ભુજથી શરૂ થઈ રાજસ્થાનના ઝાલોર અને પાલીથી પસાર થઈ પછીના દિવસે લગભગ તે જ સમયે દિલ્હી પહોંચશે. આજે દેશભરમાં આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસનો હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. વર્ષ 1991માં આ દિવસે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી આતંકવાદી કાવતરાનો ભોગ બન્યા હતા. આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ચાની જીવનશક્તિને ટકાવી રાખવી, સમુદાયને ટેકો આપવો છે. ચાની ઉત્પત્તિ 5000 વર્ષથી વધુ જૂની છે અને તે આજે પણ 1,30,00,000થી વધુ લોકોની જીવિકાનું માધ્યમ છે. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી હતી. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4થા સ્થાન પર નજર રહી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીતિ ઉંધાર.
1: આજના મોટાભાગના અખબારોમાં ભારત અને ઇટાલી વચ્ચે થયેલા સમજૂતી કરારના સમાચારો વાંચવા મળી રહ્યા છે. સંદેશ સમાચારની હેડલાઇન છે, ભારત ઇટાલી વચ્ચે 15 સમજૂતી પર હસ્તાક્ષર. દિવ્ય ભાસ્કર લખે છે, મેલોનીએ મોદીને હિન્દીમાં કહ્યું, પરિશ્રમ એ જ સફળતાની ચાવી. મેલોની પ્લસ મોદી ઇઝ ઇક્વલ ટુ વેપારની મેલોડી @20 અબજ યુરો. આ હેડલાઇન છે ગુજરાત સમયની. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, હીટવેવમાં શેકાતું જનજીવન, વીજમાંગ ચરમસીમાએ. મોદી મેલોનીના ચોકલેટી વેપાર કરારો, ભારત આવવા આમંત્રણ. આ સાથે જ સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ડીઝલ માટે દોડધામ. 21 જૂને લેવાનારી પોલીસ ભરતીની પરીક્ષા મોકૂફ. સાબરમતી જોધપુર સુપરફાસ્ટ ટ્રેન હવે જેસલમેર સુધી લંબાવવાનો નિર્ણય.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલી સહિતના 5 દેશોની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા. કેન્દ્રીય શિક્ષણમંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતી ફેલાવો અટકાવવા મેટા, ગુગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલતા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ. સાયપ્રસના રાષ્ટ્રપતિ 4 દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા. અને આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

28 पूर्णांक 3 दशांश मीटर अर्थात 1314 किलोहर्ट्ज पर आपे ट्यून कर्यु छे आकाशवाणीनो भूज केन्द्र। श्रोता मित्रो, अत्यारे सवारना 7:55 થઈ ગઈ છે। સમય છે આપને દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગત અને સ્થાનિક હવામાન જણાવવાનો।

શરૂ કરીએ પ્રથમ સભાના કાર્યક્રમોની વિગત સાથે. અત્યારે 8:15 વાગે મોર્નિંગ ન્યૂઝ અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે. 8:30 વાગે અને 9:30 વાગે સમાચાર હેડલાઇન્સ અપાશે. કચ્છી કાર્યક્રમ હલો કર્યુંગાલ આપ સાંભળશો 8:32 વાગે પર. આજનો વિષય છે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ. કાર્યક્રમ પ્રસ્તુતિ જીગર ચોબનપુત્રા. ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા રજૂ કરીશું 8:45 વાગે પર. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસ્તુત કરીશું 9:15 વાગે. પ્રાયોજક છે NCERT. 9:32 વાગે પર કાર્યક્રમ સંતવાણી અંતર્ગત કરસન બારોટના કંઠે ગવાયેલ કેટલાક ભજન આપ સાંભળશો. બરાબર 10 વાગે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. આજે નિર્માતા નિર્દેશક આદિત્ય ચોપડાના જન્મદિવસ નિમિત્તે વિશેષ ફિલ્મી ગીતો પ્રસ્તુત કરીશું. 10:45 પર લોક સંગીત. આપનો મનપસંદ કાર્યક્રમ કચ્છી ફોન ઇન આપની પસંદ આપ સાંભળશો બરાબર 11 વાગે. કાર્યક્રમ પ્રસ્તુતિ હર્ષા ઠક્કર.

નજર કરીએ બીજી સભાના કાર્યક્રમોની વિગત પર. અમારી બીજી સભાના આરંભે 5:10 તેમજ 7:05 સમય રહેશે સમાચાર હેડલાઇન્સનો. 6:15 સિંધી સમાચાર, ત્યારબાદ 6:25 પર સ્થાનિક સમાચાર અપાશે. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી આપ સાંભળશો 6:30. કાર્યક્રમ ગામનો ચોરો, ગ્રામજનો માટેનો વિશેષ કાર્યક્રમ પ્રસ્તુત કરીશું 7:20 પર. રાત્રે 8:00 તથા 10:00 આપ વિવિધ ભારતીના રિલે કાર્યક્રમ સાંભળી શકશો. 11:10 પર દિવસ દરમિયાન પ્રસારિત થનાર પ્રસારણ સેવાની સમાપન ઉદઘોષણા.

દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગત અને સ્થાનિક હવામાન આપ સાંભળી રહ્યા હતા. થોડીક ક્ષણોમાં એટલે કે બરાબર 8 વાગે સમાચાર પ્રભાત અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.

Sure.

જાણીબૂજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ભારત અને ઇટાલીએ દ્વિપક્ષીય સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી. એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયકને ગુજરાત સરકારનું સંપૂર્ણ સમર્થન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાળી યોજનાને મંજૂરી અપાઈ. ડીઆરડીઓએ માનવરહિત હવાઈ વાહન મિસાઇલ UL PGM V3નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મહિલાઓ, બાળકો અને કિશોરોના આરોગ્ય માટેની વૈશ્વિક કાર્યસૂચિને આગળ વધારવા ભારતની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. હવેથી વતન પ્રેમ યોજના અંતર્ગત 20 વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકાશે. સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડે રાજ્યભરના તમામ નોંધાયેલા વકફો, મુતવલ્લીઓ, ટ્રસ્ટીઓ, વકફ હિતધારકો તેમજ સમાજના આગેવાનોને ઉમેદ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા 26 મે 2026 સુધીમાં પૂર્ણ કરવાની અપીલ કરી. વિધાનસભાની જુદી જુદી સમિતિઓની રચનામાં અધ્યક્ષ દ્વારા અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખ તરીકે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની નિયુક્તિ કરવામાં આવી. સ્વવસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. કચ્છમાં વધતા પારા વચ્ચે કેસર કેરીના પાક પર સંકટ ઘેરાયું. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગીને અપાશે.

હતી અને એ કરદરોનો હતો. જો આ એટલે કે જો સંગીત, એટલે બીજો નૃત્ય, સાહિત્ય, સમજદાસી, તપા કે એ સંસ્કૃતિ વિશે ખ્યાલ જ બંધો. ભારત જેવા દેશ મેં જ્યારે આ દરેક તહેવાર પ્રેમ અને એકતા સાથે ઉજવે, મેં આજે તો દિવાળી વે, ઈદ વે, ક્રિસમસ વે, નવરાત્રી વે, પોંગલ વે કે બૈસાખી વે, દરેક ઉત્સવ માનવતાજી ખુશ્બુ ફેલાય. તો વિશ્વ સંસ્કૃતિ વિવિધતા દિવસ પાકે એ સંદેશ દે તો કે વિવિધતા એ કોઈ કમજોરી ના, ઘણી વાર માળું ઈ ચોંતા કે અલગ અલગ ધર્મ, અલગ અલગ ભાષા, અલગ અલગ સંસ્કૃતિ પરંપરા, એમ જે કારણે દેશ આય ને એ અલગ અલગ ભાગ મેં વેચાઈ બને તો ના એવું ને. વિવિધતા જો કોઈ ને ઈ એકડો બહુ વડો બળ હે. એકડે બગીચે મેં જી એકડે પ્રકાર જા ફૂલ ને વે, દરેક પ્રકાર જા ફૂલ મે એનથી જ બગીચે જી સુંદરતા હે. એવી જ રીતે દુનિયા જી અંદર, આજે દેશ જી અંદર વિવિધ સંસ્કૃતિ વે જ માનવ જીવન સમૃદ્ધ થયે, અને એમ જે કારણે જ માનવ જીવન જે સુંદરતા જો કોવાય એ વધે હતી. પાકે એકલી વસ્તુ સમજી ગઈ જી જરૂર હે કે પા દરેક સંસ્કૃતિ જો સન્માન કરતા સી, ભેદભાવ નહીં કહ્યું અને પ્રેમ અને સહિષ્ણુતા જો સંદેશ ફેલાઈદા સી. એની સાથે સાથે પાકે એ પણ જરૂરી હે કે પાજી સંસ્કૃતિ કે પા નહીં ભૂલી બનો. વિવિધ રંગોથી દુનિયા સુંદર બને તી, વિવિધ રંગોથી દુનિયા સુંદર બને તી, પ્રેમ અને સન્માનથી જ દિલ જોડા જેનતા. હલો એકડો માનવતાજો દીવો પ્રગટાયો, હલો એકડો માનવતાજો દીવો પ્રગટાયો, અને અલગ અલગ સંસ્કૃતિ જે સંગમથી વિશ્વ કે વધારે સુંદર બનાવ્યું. હલો અલગ અલગ સંસ્કૃતિ જે સંગમથી વિશ્વ કે વધારે સુંદર બનાવ્યું. સંસ્કૃતિ એ માત્ર તહેવાર કે પરંપરા પૂરતી સીમિત ના હે, પાંચે સંગીત, સાહિત્ય, કલા, ભોજન, જીવનશૈલી અને વિચારધારા સુધી જોકો જોકો વસ્તુ હોય એ સંસ્કૃતિ જે અંદર રચે છે. એટલે પાકી સમજી ગમે જે જરૂર હોય કે પાંચા જોકો વિચાર રહી ને એ પણ સંસ્કૃતિ હે. જડે વિવિધ વિવિધ સંસ્કૃતિ એકડે બે સાથે જોડા જતી, તદે જ નવી સર્જાત્મકતા જન્મેતી અને સમાજ વધુ મજબૂત બને તો. આજ વિશ્વ જે ઘણા સ્થળો તે ઘણી જગ્યાએ તે ઘણી ભાષાઓ પરંપરાઓ ધીરે ધીરે લુપ્ત થઈ હતી, એથી પાજી એડી સંસ્કૃતિ જો કો આય એ લુપ્ત થઈ બને તો આવનાર પેઢી કઈ ખબર નહીં પડે કે કઈ સંસ્કૃતિ, કઈ ભાષા, કઈ એડી પરંપરા વઈ જે હલધી હોય. એટલે પાકે કોઈ કે લુપ્ત ના કરે જા, કોઈ તે વિજય ના મેળવે જો. પાંચી સંસ્કૃતિ કોઈ હોય એમ કે પાકે જાળવવાની જરૂર હોય. પાંચા અલગ અલગ જો સાંસ્કૃતિક વારસા હોય એમ કે જાળવી રાખવાની જરૂર હોય. પાકે એ સમજી છી જરૂર હોય કે જ્યારે પા કોઈ એડે સાંસ્કૃતિક સ્થળે તે વનોતા તો કરો પા ઓડા કચરો કહ્યું હતા, એ સાંસ્કૃતિક સ્થળ કે નુકસાનથી એડો કોઈ કામ કર્યું હતા તો ભલે પા સારા કપડા પહેરતા હો, પા સારી ભાષા બોલતા હો, પાછી પરંપરા કે પા સન્માન દીધા હો, પણ જો પા પાસે સંસ્કૃતિક વારસે કે નતા સાચવ્યું તો પણ પાછી સંસ્કૃતિ કદેક ને કદેક લુપ્ત થઈ વંધી. વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ પાકે શીખવે તો કે પાંચા રિવાજ ભલે જુદા મેં પણ પા માનવતા અને પ્રેમ જો સંદેશ દરેક સંસ્કૃતિ મેં ડનેલો હોય. જ્યારે પા એટલે બીજી સંસ્કૃતિ કે માન દીયું તા ત્યારે જ વિશ્વ મેં શાંતિ, મિત્રતા અને સહકાર જો માર્ગ મજબૂત બને તો. પા આજ એટલી પ્રતિજ્ઞા ગણો સંકલ્પ કહ્યું કે પા પાંચી સંસ્કૃતિ જે ગૌરવ કે જાળવી રાખદાસી, આજે સંસ્કૃતિ જે ગૌરવ કે જાળવી રાખદાસી, અન્ય સંસ્કૃતિ જો સન્માન કરદાસી અને વિશ્વજી અંદર એકતા, પ્રેમ અને ભાઈચારો રે એમના કરીને વધારે પ્રયત્ન કરદાસી. વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ એ એકલી ઉજવણી નહી પરંતુ એકડો મહત્વપૂર્ણ સંદેશ આય કે દુનિયા કે સચ્ચી સુંદરતા એની વિવિધતા મેં આય અને એ પાંખે ડને જઈએ. અલગ અલગ ભાષા, પરંપરા, વેશભૂષા અને માન્યતા એ દરેક વસ્તુ થી પહેલા આ માનવ અને માનવતા જ વડો ધર્મ આય.

0: ચાલો આપણે બે જે સંસ્કૃતિ કે સમજે જો પ્રયત્ન કર્યો, સન્માન દિયો, તજ સમાજ મેં પ્રેમ શાંતિ અને સ અસ્તિત્વ વધુ મજબૂત થીંદો. આજ જે સમય મેં સૌથી વધારે જરૂર સહિષ્ણુતા, સમજણ અને એકતા જી હૈ. બાકી ઘણી વસ્તુ એ આઈ તે આય. સાંસ્કૃતિક વિવિધતા એટલે દરેક વ્યક્તિ, દરેક સમાજ, દરેક ભાષા, દરેક પરંપરા, દરેક વેશભૂષા અને દરેક માન્યતાજી પણજી અલગ ઓળખાય, અલગ વર્ગાય અને એનજીઓ એકલો અલગ અસ્તિત્વ આય. એ અસ્તિત્વમાં આ હોય કે રેન્ક નતા દઈ શકો, નંબર નતા દઈ શકો, એ નંબર વન હોય, એ નંબર ટુ હોય, એ નંબર થ્રી હોય. દરેક વ્યક્તિ એનજો ધર્મ, એનજી વેશભૂષા, એનજી પરંપરા, એનજો સમાજ, એ દરેક વસ્તુ એન્જોય કરીને એટલી જ મહત્વ જ હોય જેટલો એનજો અસ્તિત્વ. એવી જ રીતે પાલાય કરીને પણ પાંચી સંસ્કૃતિ, પાંચી વેશભૂષા, પાંચી ભાષા, પાંચી પરંપરા એટલી જ મહત્વજી, એટલી જ સન્માનીય અને એમને કોઈ જ જાત જો ભેદભાવ ન ઉણો કપે. આ પાંચી સંસ્કૃતિ કે જેટલો પ્રેમ કર્યું હતા, પાંચી ભાષા કે પાંચે પહેરવેશ કે પાંચી પરંપરા કે, એવી જ રીતે દરેક વ્યક્તિ સમાજની અંદર પંજી પરંપરા, પંજી ભાષા, પંજી વેશભૂષા કે એટલો જ પ્રેમ કરે તો અને એ પાંકે સમજી ગણે જી જરૂર આવે. એમને કોઈ રેન્ક કે નંબર ના, દરેક લાય મહત્વ સરખો હોય અને એટલે બે કે પાં તરે સ્વીકારી શકતા છે, જડે પાં એ વિવિધતા સ્વીકારી શકતા છે. એમ સાથે આજે કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થયેલા આવ્યો હોય તદેવ રજા કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરીને આવ્યું.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હલો કર્યું ગાળ, વિષય વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ. હવે પ્રસ્તુત કરીએ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમની શરૂઆત કરીએ આશા ભોસલેના સ્વરમાં ગવાયેલા ગીત સાથે.

0: ચાલે મમ્મી, તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરી એ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
4: કાર્યક્રમમાં હવે સાંભળીએ ગીતકાર સુરેશ દલાલની રચના, જે કંઠ છે હંસા દવેનો.

0: ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરી એ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
4: કાર્યક્રમનું હવે પછીનું ગીત સાંભળીએ. કમલ બારોટના સ્વરમાં, રચનાકાર છે રમેશ શાહ.

ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

आकाशवाणी भुज प्रस्तुत छे मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी इटाली सहित पांच देशों की मुलाकात बाद नवी दिल्ली परत फर्या। प्रधानमंत्री ने इटाली रोम में फूड एंड एग्रीकल्चर ऑर्गेनाइजेशन मुख्यालय में प्रतिष्ठित एग्रीकोला चंद्रक इनायत करवामां आव्यो। विश्व आरोग्य संगठने जणाव्युं कि इबोला वायरसना खास प्रकार सामे रसी विकसाववामां 9 महीना जेटलो समय लागी शके छे। आजे आंतरराष्ट्रीय चा दिवसनी उजवणी। आ वर्षनी थीम चाना जीवन शक्तिने टकावी राखवी समुदायोने टेको आपवो छे। આજે દેશભરમાં આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે। આ દિવસનો હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે। સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી। ગુજરાત અને રશિયાના અસ્ટ્રાખાન વચ્ચે વ્યાપાર, શિક્ષણ અને શિપ બિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમતિ સધાઈ। વિધાનસભાની અંદાજ જાહેર હિસાબ સહિતની ચાર અલગ અલગ સમિતિઓની જાહેરાત। સ્વવસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી। પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિકની લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી। ગુજરાત વિદ્યાપીઠમાં યુજી પીજી કોર્સમાં પ્રવેશની બીજી તક, ખાલી પડેલી 369 બેઠક માટે 23 મેના પરીક્ષાનું આયોજન, 250 વિદ્યાર્થીઓ અમદાવાદ કેન્દ્ર પર આપશે પરીક્ષા। નવી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર, કચ્છના 126 ટાઈપ 1 ડાયાબિટીસના બાળકોને તમામ સારવાર મફત મળશે। અંજારના 8 મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે સંચાલકોની જગ્યા ભરાશે। ચાલુ માસની 30 તારીખ સુધી અરજી કરી શકાશે। રાજ્યમાં આગામી દિવસો દરમિયાન કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી આગાહી। આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે। હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 મિનિટે અપાશે।

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું,

કર્ફ્યુની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: કાર્યક્રમો અને મેળાવડાનું આયોજન કરવાનું વિચારો છો તો આ વાતનું ધ્યાન જરૂર રાખજો.
1: જગ્યાનું ક્ષમતા મૂલ્યાંકન સૌથી પહેલા કરો. ધાર્મિક સ્થળોએ નાશભાગ ના થાય એ માટે લોકોને નિયંત્રિત કરીને સક્ષમ રીતે સંચાલન કરવું. તબીબી સંભાળ, નબળા જૂથોની સંભાળ, મીડિયા સાથેનો તાલમેલ રાખવો, સુરક્ષા કર્મચારીઓને પૂરતી તાલીમ આપવી, શિશુ બાળકો અને વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા રાખવી, ભીડની હિલચાલના અવરોધો ઓળખી લેવા.
0: સલામતી સાથે કાર્યક્રમનું આયોજન એટલે અસરદાર આયોજન. જીએસડીએમએ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં.
2: બાળકો આજે જણાવો કઈ વાત સાચી અને કઈ ખોટી. રસ્તો ઓળખવા ઝેબ્રા ક્રોસિંગ નો વપરાશ અને પહેલા ડાબે પછી જમણે જોવું
3: સાચી.
2: ફૂટપાથ પર ન ચાલવું અને વાહન ચલાવતા હેલ્મેટ ના પહેરવી
3: ખોટી.

0: આપ સાંભળી રહ્યા છો
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ
2: યોજના ઉન નૌજવાનો કે લિયે હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર

संबंधित जिला निवासी अधिक कलेक्टरशी ने फरियाद करी शकाय छे। हवे तो माय राशन मोबाइल एप द्वारा राशन कार्ड ने लगती विविध माहिती तमज मेळवेला अनाज ना जत्था नी रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे। अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ

સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સંતવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, 10 થવા જઈ રહ્યા છે. સમય છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજનનો. આજે નિર્માતા નિર્દેશક આદિત્ય ચોપરાના જન્મદિવસ નિમિત્તે વિશેષ ફિલ્મી ગીતો આપણે સાંભળશું. આદિત્ય ચોપરા, જેમનો જન્મ 21 મે 1971 ના રોજ મુંબઈમાં યશ ચોપરા અને પામેલા ચોપરાના ઘરે થયો હતો. આકાશવાણી ભુજ તેમને તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. શ્રોતા મિત્રો, આદિત્ય ચોપરા એક એવા સર્જક જેમણે કેમેરાની પાછળ રહીને પણ એક વિશેષ ઓળખ ધરાવી છે. તેઓ ફિલ્મોના વાતાવરણમાં મોટા થયા અને ફિલ્મ મેકિંગ પ્રત્યે તેમનો રસ વધતો ગયો. માત્ર 23 વર્ષની ઉંમરે તેમણે દિગ્દર્શક તરીકે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે બનાવી. આ ફિલ્મ માત્ર તેમની ડેબ્યુ ફિલ્મ નથી, પણ તેમના કારકિર્દીની એક સુપરહિટ ફિલ્મ બની ગઈ. અને સાથે જ આ ફિલ્મે બોલિવૂડમાં યાદગાર ફિલ્મોમાંની એક સામેલ થઈ. તો કાર્યક્રમની શરૂઆત કરીએ આજ ફિલ્મના એક સુપરહિટ ગીત સાથે, જેને સ્વરબદ્ધ કર્યું છે લતા મંગેશકર અને કુમાર સાનુ. ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે.

0: અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મોહબ્બતે ગાયક કલાકાર છે લતા મંગેશકર અને ઉદિત નારાયણ.

ભગવાનની હોળી રાતમાં જીવ ગુમાવવાના અધિકતમ કારણો હોય છે ગુમરાવું અને દાઝવું. થોડી સાવચેતી જીવ બચાવી શકે છે. રેસ્ટોરન્ટ, સિનેમા હોલ વગેરે જેવી સાર્વજનિક જગ્યા પર અગ્નિશામક ઉપકરણો તપાસી લેવા તથા આપાતકાલીન દ્વાર વિશે માહિતી મેળવી લેવી. આગ લાગે ત્યારે લિફ્ટ નો ઉપયોગ કરવો નહીં અને આપાતકાલીન દ્વાર કે દાદરા નો ઉપયોગ કરીને તુરંત નીચે ઉતરી જવું. કોઈ પણ સંજોગોમાં પોતાને કોઈ પણ રૂમ કે ઓરડામાં પૂરી ના લો. આવું કરવાથી ધુમાડાથી ગુમરાવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. આગ લાગે એટલે મોબાઈલમાં ફોટા પાડવાનું કે ભીડ કરીને ઉભા રહેવાનું ટાળો. તાત્કાલિક 101 પર કોલ કરીને સૂચના આપો. થોડું ધૈર્ય, થોડું જ્ઞાન, સુરક્ષિત રહેવા રાખો ધ્યાન. VSDMA ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં.

શ્રોતા મિત્રો, એ વાત તો સાચી જ છે કે દિલ તો પાગલ હી હૈ, કેમ કે એને જે જોઈએ એ જોઈએ, અને મહેનત સાચી ને ઈચ્છા પ્રબળ હોય તો કામયાબી તો મળવાની જ, અને એ સાબિત કર્યું આદિત્ય ચોપડાએ. આપમાંથી કેટલાકને નહીં જાણતા હોય કે આદિત્ય ચોપડાને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન નહોતું મળ્યું. કારણ, તેઓ બોલવામાં અટકતા હતા, પણ તેઓ ત્યાં રોકાયા નહીં. કેમેરાની પાછળ આવીને કામ કર્યું અને અમને આપી યાદગાર ફિલ્મો. એવી જ એક ફિલ્મ સાથિયા. ગીત સાંભળીએ સોનુ નિગમના સ્વરમાં.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
2: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમ મનોરંજનને આગળ વધારતા સાંભળીએ ફિલ્મ વીરઝારાનું ગીત. સ્વરબદ્ધ કર્યું છે લતા મંગેશકર અને રૂપકુમાર રાઠોડે.

0: અને મકાનોની ઝડપી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ રબ ને બના દી જોડીનું ગીત. આ ગીતને રોમાન્સનું નેશનલ એન્થમ પણ કહી શકાય. સ્વર આપ્યું છે રૂપકુમાર રાઠોડે.

શ્રોતા મિત્રો, આદિત્ય ચોપડાના નિર્માણ હેઠળ ઘણી સફળ ફિલ્મો આવી અને અનેક નવા કલાકારોને તક મળી. તેમણે લાઇમલાઇટથી દૂર રહીને પણ પોતાના કામ દ્વારા મોટી અસર છોડી છે. આજે તેમના જન્મદિવસ પર આકાશવાણી ભુજ તેમને શુભકામનાઓ પાઠવે છે.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ મનોરંજન. આજે નિર્માતા નિર્દેશક આદિત્ય ચોપરાના જન્મદિવસ નિમિત્તે કેટલાક ફિલ્મી ગીતો આપે સાંભળ્યા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત કરીએ લોકસંગીત. શરૂ કરીએ સમૂહ સ્વરમાં ગવાયેલ આ ગીત સાથે.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ રામભાઈ આગ્નેશ વર્મા ગવાયેલ આ લોકગીત.

સાંભળી રહ્યા હતા કાર્યક્રમ લોક સંગીત. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પૂરા 11 થઈ રહ્યા છે. સમય છે આપના મનપસંદ કાર્યક્રમનો. કચ્છી ફોન ઇન આપની પસંદ. કાર્યક્રમ પ્રસ્તુતિ હર્ષા ઠક્કર.

0: многие плохие сифа. Она лиза потрогала, а прогла я не потрогала.
1: સોણું ખપે અને અહીં આંજી જો આવડત થાય એની કે આ સાથે રહીને વધારે ખ્યાલ છે
0: ને હા
1: અલીબા આજો ગીત
0: ભલે
1: ભલે અચી જા
0: આવજો.

हंसी की कीमत क्या है ये बता दे तू, तेरी हंसी की कीमत

0: અત્યારે બરાબર 12 વાગે સમાચાર હેડલાઇન અપાશે.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને દક્ષિણ કોરિયાના દેશભક્તો અને વેટરન્સ બાબતોના મંત્રી ક્વાન ઓહ યુલે આજે સિયોલમાં ભારતીય યુદ્ધ સ્મારકનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તમિલનાડુમાં આજે મુખ્યમંત્રી સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારમાં 23 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. નવા મંત્રીમંડળમાં 3 મહિલા મંત્રીઓનો સમાવેશ. પશ્ચિમ બંગાળમાં હવે તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત રહેશે. ભારતે ક્ષય રોગને નાબૂદ કરવા માટે વિશ્વનો સૌથી મોટો સ્ક્રીનિંગ અને પ્રારંભિક તપાસ કાર્યક્રમ શરૂ કર્યો. ગ્રાહકો, વ્યાવસાયિકો અને સૌંદર્યલક્ષી ક્લિનિક્સ દ્વારા કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટનો ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરવાની પરવાનગી નહીં હોવાનું સરકારે જણાવ્યું. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં અલગ સ્થળોએ વરસાદ થયો હોવાના અહેવાલ. ડાંગમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. સાપુતારાના પહાડો પર ધુમ્મસની ચાદર છવાઈ. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સમાં 209 અને નિફ્ટીમાં 100 કરતા વધુ અંકોનો ઉછાળો. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે નવી દિલ્હીમાં ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોર સાથે મુલાકાત કરી. કેન્દ્રીય શિક્ષણમંત્રીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા મેટા, ગુગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે અને મધ્યપ્રદેશના ભોપાલમાં અંડર 18 પુરૂષ હોકીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શ્રેણીની ચોથી અને અંતિમ મેચ 3-3 ડ્રો રહી. હવે પછી બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને હું કૃપા જીવરાજાની.
0: કૃપાબેન, વેકેશનનો માહોલ છે.
1: હા, અને વેકેશન આવે ને એટલે ઘણા બધા લોકો ફરવા પણ

0: જાય, નવા નવા સ્થળોની મુલાકાત લે, કોઈ હિલ સ્ટેશન પર જાય, કોઈ યાત્રા કરવા જાય. પણ સૌથી વધારે મજા આવે ને ભાવનાબેન, તો એ મામાના ઘરે જવા.
1: હા, બસ હું પણ તમને એ જ કહેવાની હતી કે વેકેશન આવે એટલે મામાનું ઘર યાદ આવે, અને મામાના ઘરની સાથે સાથે મામા, મામી, નાની એ બધાના લાડ પ્યાર પણ યાદ આવે.
0: હા, અને પરીક્ષાના સમયથી આપણે એવું કરતા હોય આયોજન કે ક્યારે જલ્દી વેકેશન પડે, અને મામા અને સાથે સાથે માસી પણ આવે ને, એમના દીકરા દીકરી ને એમાં પણ ખૂબ મજા આવે.
1: હા, મજા આવે. અને કૃપાબેન, આ બાળકો તો મામાના ઘરે જાય જ, પણ માતાઓ પણ આ વેકેશનની રાહ જોતી હોય છે, કારણ કે એમને પણ પોતાના પિયરમાં જવા મળતું હોય છે, ભાઈ બહેન માતા પિતા બધાને મળવાનું થતું હોય છે.
0: અને એ જે નિર્દોષ મસ્તી અને આનંદ છે ને, એ બાળપણમાં હોય એ તો હવે જયારે આપણે મોટા થઈએ ને ત્યારે કદાચ જવાબદારીઓમાં ખોવાઈ જતું હોય છે.
1: હા, ત્યારે બધા મામા માસીના બાળકો ભેગા થાય, તોફાન મસ્તી થાય, એ છે ને એ ખરેખર જીવનભરનું સંભાળું બની રહેતું હોય છે.
0: હા, અને મામાનો પ્રેમ આમ કહીએ ને તો અનોખો જ છે. અને એમાં એમ કહેવાય છે કે બે બે વાર માનું નામ આવે.
1: હા,
0: એટલે પ્રેમનો અહેસાસ અને એ નિસ્વાર્થ પ્રેમ છે ને એ અલગ જ છે.
1: ખરેખર મામા કહો કે માસી કહો,
0: હા,
1: માસી પણ એવું જ પાત્ર છે. માસી એટલે કે મા જેવી જે વ્યક્તિ હોય એ માસી.
0: સાચી વાત છે. અને આટલી બધી આપણે વાતો કરીને તો મને એક સરસ મજાની કવિતા યાદ આવી ગઈ.
1: વાહ વાહ, થઈ જાય કૃપાબેન.
0: હા, એ છે મહેક મોસાળની. બમણો થતો એ હૈયાનો ઉમળકો, જ્યારે ટહુકો થતો મામાના ઘરનો, અનુભૂતિ થતી એવી તો ઘણી કે જાણે પહોંચી ગયા હો સ્વર્ગ ભણી. મીઠા સ્નેહ મામા મામીના ને લાડ ખજાના નાના નાનીના, એમાં એવું લાગતું કે મળી ગયા જાણે કુબેરના ખજાના. ભૂલાઈ જતા દરેક દર્દ ને દુઃખ પળભરમાં, જ્યારે હૈયે ભરતા મીઠા સંભારણા મોસાળના, મન હજુ ચાહે છે મારું કે ફરી બનું હું બાળ નાનું, ત્યજી નાખું દુનિયાની હર સુખ સાહેબી, જો ફરી મળી જાય રમવા ઘર મામાનું. તરો તાજા છે હજુ મનમાં મારા યાદોનો ખજાનો, સચવાયેલી છે હજુ મારા હૈયાના ખૂણે મારી મહેક મોસાળની.
1: વાહ વાહ. અને તમે જે કુબરના ખજાનાની વાત કરીને કૃપાબેન, તો ખરેખર નાનપણમાં આપણે મોસાળ જઈએ ત્યારે કુબેરનો ખજાનો મળી ગયો હોય એવું જ લાગે, કારણ કે ઉનાળાની સિઝન હોય એટલે ખાવા પીવાની અનેક વસ્તુઓ મળતી હોય છે, ચાહે એ કેરી હોય, આઈસ્ક્રીમ, કેન્ડી લઈ લો, બસ માવાને ત્યાં જઈને મોજ જ કરવાની હોય.
0: સાચી વાત છે. ભલે એ આપણે થોડા દિવસો માટે જ જતા હોઈએ, પણ એ એક કાયમ માટે આપણા મનમાં સચવાઈ રહે છે.
1: હા, અને અત્યારે કૃપાબેન આપણે કોઈ સરખામણી નથી કરતા, પરંતુ અત્યારે વિભક્ત કુટુંબ જયારે થઈ ગયા છે ત્યારે એક જ બાળક હોય એટલે એ ભાઈ બહેનના પ્રેમથી પણ વંચિત રહેતું હોય, તો આવા સમયે ખરેખર મામા મોસાળ જવામાં આવે ને તો ભાઈ બહેનનો પ્રેમ પણ મળી રહેતો હોય છે.
0: સાચી વાત છે. તો આજે આપણે આટલી સરસ વાતો કરીને તો બધા પોતપોતાના મામાના ઘરે પહોંચી ગયા હશે એવું લાગે છે.
1: હા, અને ઘણા તો ત્યાંથી જ આ કાર્યક્રમ સાંભળતા હશે કૃપાબેન. અને આજે આપણે લેવાના છીએ શ્રોતા મિત્રોના પત્રો.
0: વાહ વાહ. તો શરૂઆત આપણે કયા પત્રથી કરવાના છીએ?
1: સૌપ્રથમ આ પત્ર છે તાલુકો થરાદ ગામ પઠામડા નેનોલ ગામના સીમાડે આવેલ ખેતરમાં હિરજીભાઈ. જોયું ને કૃપાબેન, ખેતરમાં રહીને પણ આપણા શ્રોતાઓ સાંભળતા હોય છે, કામની સાથે સાથે રેડિયો તેમનો સંગાતી હોય છે,
0: અને સાથે સાથે પ્રતિભાવો પણ પાઠવે છે.
1: હા, તેનો ખરેખર આપણને આનંદ છે. તેઓ લખે છે કે આજે હું ઘણા દિવસો પછી પત્ર લખું છું, તો મારો આ પત્ર જરૂરથી વાંચજો. 19 માર્ચ ગુરૂવારના દિવસે પંખી વિશે જે વાત કરી તે મને ખૂબ જ ગમી. ચકલીનું ગીત પણ ગમ્યું. અમે ખેતરમાં રહીએ છીએ, અમારે ઘરે ખૂબ જ પંખીઓ આવે છે. મને ઉનાળો ખૂબ જ ગમે છે અને તમારો આ કાર્યક્રમ દર ગુરૂવારે અને રવિવારે આવે છે તે નિયમિત સાંભળું છું. આવો સરસ કાર્યક્રમ રજૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અમારા ગામમાં બસ પણ આવતી નથી. ગામમાં ટપાલ પેટી ન હોવાથી અમારે પત્ર નાખવા માટે અમારા ગામથી દૂર 16 કિલોમીટર થરાદ જવું પડે છે. તો હિરજીભાઈ ખૂબ ખૂબ આભાર.

0: આપે આટલી તકલીફ ઉઠાવીને પણ પ્રતિભાવ આપ્યો છે, પત્ર લખ્યો છે, આપનો ખૂબ ખૂબ આભાર.
1: આ પત્ર છે આપણા નિયમિત શ્રોતા જે જામનગરથી છે, બાબુભાઈ દરજી, શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, ક્રિષ્ણાબેન, ફાલ્ગુનીબેન, હિના તથા ઋષિતાબેનનો. તેઓ કહે છે કે આપણા જીવનમાં સંતોષ નથી, પણ ભગવાને દીધું છે તેમાં આપણે સંતોષ રાખવો જોઈએ. આટલા સરસ મજાના વાક્યથી તેમણે પત્રની શરૂઆત કરી છે અને તેઓ કહે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને તેમાં ઘણું જાણવાનું મળે છે. તારીખ 29ના રોજ કાર્યક્રમમાં જે મુલાકાત રજૂ થઈ એ ખૂબ જ ગમી છે તેમને, અને માનવ જીવન અને પક્ષીઓની જે વાત કરી એ તેમને ખૂબ મજા આવી સાંભળવાની. તારીખ 22ના રોજ વિશ્વ જળ દિવસ નિમિત્તે જે પાણીની વાતો કરી, પાણીના બચાવની વાતો કરી તે તેમને ખૂબ ગમી છે. એ ઉપરાંત બાળકોની લગતી તેમજ પાણીની ગુણવત્તાની આ બધી જે આપણે માહિતી આપી એ તેમને ખૂબ રસપ્રદ લાગી છે. અને તેઓ કહે છે કે કાર્યક્રમ પ્રસ્તુત કરનાર બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન છે. અને બીજો પત્ર પણ તેમનો મળ્યો છે ભાવનાબેન, તેમાં તેઓ લખે છે કે તારીખ 29ના રોજ દીક્ષિતાબેનની મુલાકાત તેમને ખૂબ ગમી અને જે કિચન ગાર્ડનની તેમણે વાતો કરી તેમાં ઘણું જાણવા મળ્યું. અને કાર્યક્રમ રજૂ કરતા બહેનો જે મીઠી મીઠી વાણીથી કાર્યક્રમનું સંચાલન કરે છે તે તેમને ખૂબ પસંદ પડે છે અને આ સાથે તેમણે તેમની પસંદગી પણ મોકલી છે. તેઓ લખે છે કે તેમને નવરંગ ચુંદડી ફિલ્મનું ગીત સાંભળવું છે.
0: ચોક્કસ કૃપાબેન, તેમની પસંદગીનું આ ગીત આપણે સૌ સાથે મળીને સાંભળીએ.

સરસ મજાના ગીત બાદ હવે પછી બીજો પત્ર પણ લઈ લઈએ. આ પત્ર છે જગદીશ ગોહિલ ગારિયાધરથી તેઓ લખે છે અને તેઓએ પત્રમાં જણાવ્યું છે કે માનનીય અટલબેન ભાવનાબેન કૃપાબેન આપનો પરિવાર આકાશવાણી સ્ટાફ મિત્રો સ્નેહીઓ બધા કુશળ તંદુરસ્ત અને મજામાં હશો. બીજા અને ચોથા રવિવારે સહિયરમાં સૌરાષ્ટ્રના નારી સંતોની શબદગાથા શ્રેણી શરૂ કરાઈ છે તેથી ખૂબ જ આનંદ થયો. નિરંજનભાઈ રાજ્યગુરૂની આ શ્રેણીમાં આ વખતે તોરલની વાણી જે ગીતાબેન ચૌહાણે પ્રસ્તુત કરી તે અદભુત રહી. 5 એપ્રિલ રવિવારના રોજના કાર્યક્રમ વિશે તેઓએ લખ્યું છે કે બહેનો પોતાના પગ પર ઉભી રહે અને જીવનની ક્ષણોને સાકાર કરી શકે તેવા પર્યાવરણવિદ જસદણના કાજલબેન ઝાલાની મુલાકાત ખૂબ સરસ રહી. અટલબેન ભાવનાબેને સુંદર સંકલન કરેલ છે અને પુરૂષોત્તમ ઉપાધ્યાયની ગાયેલી ગઝલ પણ ખૂબ જ ગમી. 26 માર્ચ રામનવમીના રોજ મર્યાદાના પુરૂષોત્તમ એવા રામજીના જીવનની ઝરમર અને 3 ભજન વાતાવરણને આધ્યાત્મિક વાઘા પહેરાવી ગયા. 16 એપ્રિલ ગુરૂવારના રોજ મીનાબેન લખતરિયા લાલાવદરની વાતચીત તેમની સાથે કાજલબેનની પણ માહિતીપ્રદ વાતો ખૂબ જ ગમી. ખાસ તો દેશી કાઠિયાવાડી ભાષામાં જે રજૂઆત થતી હતી તે બહુ જ વાસ્તવિક અને શુદ્ધતાનું પ્રમાણ વ્યક્ત કરતી હતી. ભાવનાબેન અટલબેન તેમજ કૃપાબેન સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને કૃપાબેન તેઓએ જાન્યુઆરી મહિનાના એક કાર્યક્રમ વિશે પણ જણાવ્યું છે કે 18 જાન્યુઆરીના રોજ સોનલબેન પાટોડિયાનો વાર્તાલાપ ખૂબ જ ગમ્યો જેમાં તેમણે શરબત અને મુખવાસની રેસીપી આપી તે ખૂબ જ ઉપયોગી હતી. વારસાનો વૈભવ કાર્યક્રમ જેમાં જૂના શબ્દો કહેવતો રૂઢિપ્રયોગો વગેરે બીનાબેન ત્રિવેદીએ રજૂ કરેલ તે પણ ખૂબ જ ગમ્યા. 18 એપ્રિલના રોજ પ્રસારિત થયેલ આપણો અમૂલ્ય વારસો શિલ્પ સ્થાપત્યમાં આપણા મંદિરો કૃપાબેન જીવરાજાની કાનનબેન છાએ લીધેલ મુલાકાત માહિતી આપી ગઈ. આ ઉપરાંત તેઓએ 22 માર્ચ જળ દિવસના સંદર્ભમાં જણાવ્યું છે કે જળ અને મહિલાઓના જીવન ઉપર તેની અસર જવાબદારી અને ફરજ આ વિષયનો વાર્તાલાપ જળ દિવસ નિમિત્તે એક સંદેશ સમાન હતો અને તેઓને જળનું નિષ્પંદન કરતું ગીત આઠે કુવાને નવ પાવઠા હોજીરે એ સાંભળવું છે.

0: અને હવે ફરીથી પાછા આપણે પત્ર પર આવીએ.
1: હા,
0: હવે પછી કયો પત્ર છે એ કહો.
1: હવે પછીનો પત્ર છે આપણા શ્રોતા મિત્ર રમેશભાઈ ભાટિયાનો, અને જેઓ ખેડા જિલ્લાના તાલુકા નડિયાદના ગામ ઉમરસેડાથી આપણને પત્ર લખી રહ્યા છે. તેઓ બંને બહેનોને વંદન સાથે એક સરસ મજાની કવિતાથી શરૂઆત કરે છે. અકેલા હું મેં મેરી જિંદગી મેં, સિર્ફ આકાશવાણી કો ઢૂંઢતા હું, જિંદગી જીને કી ઉસમે મનોરંજન કી હવા ઢૂંઢતા હું, અર્ચના કી ભક્તિ મેં સુબહ કો પ્રભુ કે દર્શન ઢૂંઢતા હું, મેરી મંઝિલ કો સુગમ સંગીત કી બહાર લે ગઈ, વો બહાર મેં ગુજરાતી ગીતો કી લહેર ઢૂંઢતા હું, ખો ગયા હું મેં બેહોશ બનકર વો મીઠે નગમો કી યાદ મેં, વો યાદો કે બગીચે મેં ગુલમહોર કા ફૂલ ઢૂંઢતા હું, ન જાને કહાં ખો ગયે હૈ મેરી શાયરી કે સિતારે, વો સિતારો મેં મેરી

0: सहियर में शायरी के रंग ढूंढता हूँ। मुझे जिंदगी में जीने की दवा नहीं मिलती, मेरा मन आकाशवाणी में मनोरंजन का बगीचा ढूंढता है।
1: वाह, એમણે કૃપાબેન કવિતામાં ઘણા બધા કાર્યક્રમોનો ઉલ્લેખ કરી અને ખૂબ સુંદર રજૂઆત કરી છે, ખૂબ ખૂબ ધન્યવાદ।
0: અને આપણા શ્રોતા મિત્ર બાબુભાઈ દરજી, શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણાબેન, ફાલ્ગુનીબેન, હિનાબેન અને ઋષિતાબેનનો અન્ય એક પત્ર પણ ભાવનાબેન આપણને મળેલ છે અને હંમેશ પ્રમાણે તેઓ કહે છે કે સહિયર કાર્યક્રમ અમારો ખૂબ જ મનપસંદ કાર્યક્રમ છે અને નિયમિત કાર્યક્રમ સાંભળે છે અને એમાં જે મુલાકાતો અવનવી માહિતીઓ રજૂ થાય છે એ તેમને ખૂબ પસંદ પડે છે અને બહેનોના જે સંઘર્ષની વાત છે એમાં ખાસ કરીને 5 તારીખે કાજલબેનની મુલાકાત હતી એ પણ એમને ખૂબ ગમી। એમાં તેમને ઘણું જાણવાનું મળ્યું અને અલગ અલગ મંડળમાં તે જોડાયેલા છે એની જે વાતો કરી, આ ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિઓ બહેનો કરતા હોય છે પોતપોતાના રોજિંદા જીવનની સાથે સાથે, તો એ વાતો સાંભળવાની પણ તેમને ખૂબ મજા આવે છે અને કંઈક નવી પ્રેરણા પણ મળે છે અને આ કાર્યક્રમ આ જ રીતે સતત ચાલતો રહે તેવી તેમણે આશા વ્યક્ત કરી છે અને બધા શ્રોતાઓ, બધા બહેનો સદા હસતા રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના પણ કરી છે।
1: વાહ, બધાના જે પત્રો મળ્યા એના ઉપરથી આપણે એક જ વાત કહેવાની કે આપણે હર હંમેશ કોઈ પણ કાર્યક્રમનું પ્રસારણ કરીએ છીએ તેમાં એક જ વાત ધ્યાનમાં રાખીએ છીએ કે શ્રોતાઓને ઉપયોગી થાય અને જે લોકો સાંભળતા હોય એમને કંઈક એમાંથી નવી વાત જાણવા મળે, આ બધી જ બાબતને ધ્યાનમાં રાખીને આપણે કાર્યક્રમો બનાવતા હોઈએ છીએ।
0: હા, અને આ સાથે તેમણે તેમની પસંદગી મોકલેલી છે, તેમણે રામાપીરનો હેલો સાંભળવો છે।
1: ચોક્કસ રામાપીરનો હેલો આપણે બધા સૌ સાથે મળીને સાંભળીએ।
2: રણુજાના રાજા અજમલજીના ભેગા

0: આવવા. પત્રો અને ગીતો સાંભળવાની ખરેખર ખૂબ મજા આવી. શ્રોતા મિત્રોને જણાવીએ કે આ જ રીતે પત્ર લખતા રહેજો
1: અને કાર્યક્રમ સાંભળતા રહેજો.
0: પત્ર લખવાનું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી સૈયર કાર્યક્રમ પંડિત સીતારામ માર્ગ આકાશવાણી રાજકોટ 36001
1: અને ઇમેલનું સરનામું પણ આપણે જણાવી દઈએ. આકાશવાણી રાજકોટનું ઇમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com rajkotsahyar@gmail.com.
0: તો કૃપાબેન, હવે સહિયર કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. શ્રોતાઓ પાસેથી વિદાય લઈએ. આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ.
0: નમસ્કાર.

0: આકાશવાણી સમાચાર બકુલાપાણી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇટાલી સહિતના 5 રાષ્ટ્રોનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી સ્વદેશ પરત ફર્યા. તમિલનાડુમાં સી જોસેફ વિજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તમામ મદ્રાસાના પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત કરવાનો પશ્ચિમ બંગાળ સરકારનો આદેશ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના તેમના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલીની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. ભારત અને ઇટાલીએ ગઈકાલે દ્વિપક્ષીય સંબંધોમાં એક મોટું પગલું ભરતા તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. બંને દેશોએ કૃષિ, મહત્વપૂર્ણ ખનીજો, આયુર્વેદ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભારતથી ઇટાલીમાં ભારતીય માળખાની ગતિશીલતા સહિત અનેક ક્ષેત્રોના કરારો પર હસ્તાક્ષર કર્યા. બંને દેશોએ કર ગુનાઓ, મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળને રોકવા માટેના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. રોમમાં તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઇટાલી ડિઝાઇન અને તેની ચોકસાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ભારતની ઓળખ સ્કેલ, પ્રતિભા અને નવીનતાના પાવર હાઉસ તરીકે છે.
1: हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली ज्वाइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर
0: તેજી છે. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની સરકારે તેને મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં કોંગ્રેસ પક્ષના 2 સભ્યો સહિત 23 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ સાથે મંત્રીમંડળની સંખ્યા વધીને 32 થઈ છે, જેમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજયનો સમાવેશ થાય છે. કોંગ્રેસ હવે લગભગ 6 દાયકા બાદ રાજ્ય મંત્રીમંડળમાં પાછી ફરી છે. નવા મંત્રીમંડળમાં 4 મહિલા મંત્રીઓનો પણ સમાવેશ કરાયો છે. રાજ્યપાલ વિશ્વનાથ આચાર્ય આજે લગભગ

એવા મંત્રીઓને પદ અને ગુપ્તતાને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે સરકારને ટેકો આપનારા ગઠબંધન પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. 16મી આસામ વિધાનસભાનું પહેલું સત્ર આજે બંધારણીય પરંપરા અને ભાષાકીય સમાવેશકતા પર ભાર મૂકતા શરૂ થયું. પ્રોટેમ સ્પીકર ચંદ્રમોહન પટવાડીએ ગૃહની અધ્યક્ષતા કરી અને નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા. એક મહત્વપૂર્ણ પગલામાં આસામના વિવિધ ભાષાકીય વારસાને માન આપવા માટે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની વિનંતીને પગલે વિધાનસભાએ આદિવાસી ધારાસભ્યોને તેમની માતૃભાષામાં શપથ લેવાની મંજૂરી આપી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તેમાં ટકાઉ કાર્યક્ષમ રાજમાર્ગો સુનિશ્ચિત કરવા માટે સમયસર અમલીકરણ અને અદ્યતન તકનીકોનો સ્વીકાર કરવા પર ભાર મૂક્યો, જેથી જોડાણ અને મુસાફરોની સુવિધાને મજબૂત બનાવી શકાય. તેમણે અધિકારીઓને માર્ગ સલામતી અને ટકાઉપણું જાળવી રાખવા માટે નિવારક પગલાં અને મજબૂત પ્રતિભાવ પ્રણાલીઓ સાથે ચોમાસાની સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને દક્ષિણ કોરિયાના દેશભક્તિ અને વયોવૃદ્ધ બાબતોના મંત્રી ક્વોન ઓહ યુલે આજે સિયોલમાં ભારતીય યુદ્ધ સ્મારકનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. કોરિયન યુદ્ધના 75 વર્ષ નિમિત્તે સ્મારક કાર્યક્રમોના ભાગરૂપે બનાવવામાં આવેલ આ સ્મારક ભારતીય સેનાની સહિત પેરાફેડ એમ્બ્યુલન્સ અને યુદ્ધ દરમિયાન ભારતની કસ્ટોડિયન ફોર્સ દ્વારા પ્રદર્શિત કરાયેલી હિંમત, બલિદાન અને માનવતાવાદી સેવાની શ્રદ્ધાંજલિ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. પોતાના ભાષણમાં સંરક્ષણ મંત્રીએ કોરિયન દ્વીપકલ્પ પર શાંતિ અને માનવતાવાદી સહાયમાં ભારતના યોગદાનને યાદ કર્યું. તેમાં બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતે ક્ષય રોગને નાબૂદ કરવા માટે વિશ્વનો સૌથી મોટો સ્ક્રીનિંગ અને પ્રારંભિક તપાસ કાર્યક્રમ શરૂ કર્યો. આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભાના અગ્નિહશીના સત્ર દરમિયાન ફેફસાના આરોગ્ય તપાસ પર મંત્રી પરિપ્રેક્ષ્ય પર એક કાર્યક્રમને સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં ટીબી અને અન્ય ફેફસાના રોગો માટે આધુનિક પરીક્ષણ સુવિધાઓનો નોંધપાત્ર રીતે વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સાથે ખાસ કરીને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં પરીક્ષણનો વિલંબ ઘટાડવા, મોલેક્યુલર પરીક્ષણ પ્લેટફોર્મ, છાતીને ડિજિટલ એક્સરે, એઆઈ આધારિત ડાયગ્નોસ્ટિક ટૂલ્સ અને સ્ક્રીનિંગ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના સભ્યોએ આજે ગુજરાતના ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે આ પ્રતિનિધિમંડળ સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી. હવે વરિષ્ઠ પત્રકારો સાથે સંવાદ કર્યા બાદ સમિતિ બપોરે પત્રકાર પરિષદમાં સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે ગુજરાતનો મત જાણવા લોકસભા સાંસદ પીપી ચૌધરીના વડપણ હેઠળની જેપીસીના સભ્યો મંગળવારથી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે ગુજરાત સરકારે આ વિધેયકને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસીએ ભુવનેશ્વર, કાનપુર અને મેરઠ ખાતે 3 નવા પરીક્ષા કેન્દ્રો શરૂ કર્યા છે. સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા 2026 માટે પરીક્ષા કેન્દ્રો પર ભીડ ઓછી કરવાના પ્રયાસ રૂપે આ કેન્દ્ર શરૂ કરાયા છે. આ કેન્દ્રોના ઉમેરા સાથે પ્રિલિમિનરી પરીક્ષા માટેના કુલ કેન્દ્રોની સંખ્યા 80 વધીને 83 થઈ છે. યુપીએસસીના જણાવ્યા અનુસાર લગભગ 23,000 ઉમેદવારોએ આ નવા કેન્દ્રો ઉપર અરજી કરી છે. યુપીએસસીની આ વર્ષે સિવિલ સર્વિસીસની પ્રારંભિક પરીક્ષા માટે કુલ 8,19,000થી વધુ અરજીઓ મળી છે. ગ્રાહકો, વ્યાવસાયિકો અને સૌંદર્યલક્ષી ક્લિનિક્સ દ્વારા કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટનો ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરવાની પરવાનગી નહીં હોવાનું સરકારે જણાવ્યું છે. કેન્દ્રીય ડ્રગ્સ માનક નિયંત્રણ સંસ્થા સીડીએસસીઓએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત માનવ શરીર પર બહારથી જ ઉપયોગ કરવા માટે છે. તેના વેચાણ અને વિસ્તરણ માટે કોસ્મેટિકનું ઉત્પાદન અને આયાત કોસ્મેટિક નિયમો 2020ની જોગવાઈઓ હેઠળ નિયંત્રિત થાય છે. સંસ્થાએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત સફાઈ, સુંદરતાને પ્રોત્સાહન આપવા અથવા માનવ શરીરના દેખાવમાં ફેરફાર કરવા માટે છે. કોસ્મેટિક

0: ભક્તોના પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજીયાત રહેશે. મદ્રાસા શિક્ષણ વિભાગે એક નિર્દેશ જારી કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી લઘુમતી બાબતો અને મદ્રાસા શિક્ષણ વિભાગ હેઠળની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ વર્ગો શરૂ કરતા પહેલા વંદે માતરમ ગાવાનું રહેશે. આ નવો આદેશ અગાઉની માર્ગદર્શિકા અને પ્રથાઓમાં પરિવર્તન દર્શાવે છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂક્યું છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન માટે તનતોડ મહેનત કરશે. કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ સામે 4 વિકેટથી વિજય મેળવીને પ્લેઓફમાં પોતાની આશા જીવંત રાખી હતી. વરસાદથી પ્રભાવિત મેચમાં 148 રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 7 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું હતું. ઇટાલી સહિતના 5 રાષ્ટ્રોનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી સ્વદેશ પરત ફર્યા. તમિલનાડુમાં સી જોસેફ વિજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણીની પ્રગતિની સમીક્ષા કરી. તમામ મદ્રાસાને પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત ગાવાનો પશ્ચિમ બંગાળ સરકારનો આદેશ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા અમદાવાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના સભ્યોએ આજે ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે પ્રતિનિધિમંડળ તેમજ વરિષ્ઠ પત્રકારો સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે ગુજરાતનો મત જાણવા લોકસભા સાંસદ પીપી ચૌધરીના વડપણ હેઠળના જેપીસીના સભ્યો મંગળવારથી રાજ્યના પ્રવાસે છે. ગઈકાલે રાજ્ય સરકારે આ વિધેયકને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ ન્યાયમંત્રીઓની બેઠક ગાંધીનગરમાં શરૂ થઈ છે, જેમાં પ્રતિનિધિમંડળના વડાઓ અને સભ્ય દેશોના પ્રતિનિધિઓ મંત્રીસ્તરની ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે આજે બ્રાઝિલ, ચીન, ભારત, ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, ઇન્ડોનેશિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિમંડળોનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ હાઇપરટેન્શન મહિના નિમિત્તે વિવિધ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે નાની દમણ ટેક્સી સ્ટેન્ડ ખાતે પર્યટકો, ટેક્સી ડ્રાઈવર અને સ્થાનિક નાગરિકો માટે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે દમણ નગરપાલિકાના પ્રમુખ દીપિકા ટંડેલે પ્રતિક્રિયા આપી હતી.
1: વર્લ્ડ હાઇપરટેન્શન મંથ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, જે 16 જૂન 2026 સુધી ચાલશે. એના અંતર્ગત દમણ વિસ્તારમાં ઘણા બધા કેમ્પ અવેરનેસ કેમ્પ પણ લાગશે. તો આજે જે આપણે અહીં કેમ્પ રાખ્યું છે એમાં આપણું કિડની ચેક થાય છે, ડીએનએ ચેક છે, ચેસ્ટનું એક્સરે ચેક થાય છે, બ્લડ પ્રેશર છે, બીપી ચેક, એ બધા ચેકઅપ થાય છે અને એ પણ ફક્ત ફ્રીમાં ચેકઅપ થાય છે.
0: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જિલ્લાના ચાલસી ગામ નજીક સ્ટીલ બ્રિજના 130 મીટર લાંબા સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂર્ણ કરવામાં આવ્યું. આ સાથે 330 મીટર લાંબા સ્ટીલ બ્રિજમાંથી 230 મીટરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આ સ્ટીલ બ્રિજ 3 સ્પાન ધરાવતો બ્રિજ છે. 130 મીટર લાંબા આ સ્પાનને જમીનથી આશરે 14 મીટરની ઊંચાઈએ અસ્થાયી ક્રિસ્ટલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યું હતું અને 2 સેમી ઓટોમેટિક જેટની મદદથી સ્વચાલિત પદ્ધતિ દ્વારા આગળ ધપાવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના ફળમાંથી બનતો પરંપરાગત સૂપ આજે પણ લોકોના આહાર અને આરોગ્ય માટે મહત્વનો ભાગ બન્યું છે. આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતું મહુડાનું સૂપ પૌષ્ટિક તેમજ આયુર્વેદિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. આ અંગે એક સ્થાનિક મહિલાએ પ્રતિક્રિયા આપી હતી.
2: મહુડાનો જે સૂપ છે એ શરીરને તાકાત અને પૌષ્ટિકતા પૂરું પાડે છે અને ઠંડક આપે છે શરીરને. તેથી આદિવાસી લોકો ઉનાળામાં આ સૂપ અઠવાડિયામાં 3 થી 4 વખત પીતા હોય છે. આ મહુડાના સૂપમાં મહુડાના ફૂલમાં જે છે એ આયર્ન અને કુદરતી સુગર રહેલું હોય છે, જેથી એ શરીરને ઠંડક પૂરી પાડે છે અને પૌષ્ટિક અને ઔષધીય રીતે આ સૂપ માનવામાં આવે છે.
0: બોટાદ જિલ્લાની ગઢડા નગરપાલિકા દ્વારા ઘેલા નદી સાફ કરવાના અભિયાનનો પ્રારંભ કરાયો. સંતો અને નગરપાલિકા પ્રમુખે શ્રી પ્રભુભાઈ

ઘરની મુદ્દાને સ્વચ્છ કરવામાં આવશે. ત્યારબાદ 6 કરોડના ખર્ચે રિવરફ્રન્ટની કામગીરી શરૂ થશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું. મહેસાણાના ખેરવા ગામમાં ગંદા પાણીને શુદ્ધ કરવા એરોબિક બ્રેકફેડ રિએક્ટર પ્લાન્ટનું નિર્માણ કરાયું છે. તેના થકી ગ્રામ્ય વિસ્તારોમાં વેડફાઈ જતા અને ગંદા પાણીનું વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થાપન કરી તેને શુદ્ધ કરીને ભૂગર્ભમાં ઉતારવામાં આવી રહ્યું છે. 5 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્લાન્ટ દ્વારા 5 તબક્કામાં પાણીનું શુદ્ધિકરણ કરાયું છે. આ અંગે જિલ્લા ગ્રામ્યજન સેના પ્રભારી નિયામક હર્ષયુદ્ધ શાહે કહ્યું કે આ કામગીરીથી ગામના ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે, મચ્છરોના ઉપદ્રવમાંથી મુક્તિ મળશે અને બીજા ગામોને પણ પ્રેરણા મળશે. રાજ્યના કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાન હજી પણ 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાના અહેવાલ છે. ગત 24 કલાકમાં સૌથી વધારે 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abd ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યાના 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આગેવાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રમેશ સોલંકી. સરહદ અને રણ કાંઠે વસેલા પાટણ જિલ્લાના પ્રજાજનો છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. જેઠ મહિનાનો પ્રારંભ થયો છતાં હજી ગરમીનો પ્રકોપ ઓછો થઈ રહ્યો નથી. તેના કારણે સામાન્ય નાગરિકો સહિત પશુ પંખી પ્રાણી સૌ ભારે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લામાં આ વર્ષે ગરમીનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા લોકો માટે આટલી ભારે ગરમી સહન કરવી મુશ્કેલ બની. જોકે લોકો હવે ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણને પગલે ઋતુઓથી ટેવાઈ રહ્યા છે. તેમ છતાં ભારે ગરમીને પગલે જનજીવન પર પણ તેની અસર જોવા મળી રહી છે. એક તરફ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે અને બીજી તરફ ગ્રામ્ય અને શહેરી લોકો પોતપોતાના વેપાર ધંધા અને રોજગારી માટે કાળઝાળ ગરમીમાં પણ કામ કરતા જોવા મળી રહ્યા છે. બજારોમાં ઠેર ઠેર કેરી, શક્કર, ટેટી અને તરબૂચનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોવાનું જણાયું છે. આ ઉપરાંત બરફના ગોળા અને શેરડીના રસના કોળા ધમધમતા જોવા મળી રહ્યા છે. વરદ, લીંબુ શરબત, છાસ, જ્યુસ, આઈસ્ક્રીમ, કેરીનો રસ સહિતના ખાદ્ય ચીજોનું વેચાણ પણ મોટા પાયે થઈ રહ્યું છે. ભારે ગરમીના અનુલક્ષી ઠેર ઠેર ઠંડા પાણીની પરબો મંડાઈ છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ પરિણામ જાહેર થયા પછી નગરપાલિકા અને પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ. તેમાં પહેલા તબક્કામાં પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા આ મંગળવારે યોજાઈ ગઈ. પાટણ નગરપાલિકાના પહેલા 2.5 વર્ષના સમયગાળા માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના ચૂંટાયા છે. પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને જોતા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા લોકોને પેટ્રોલ, ડીઝલનો ગેરકાયદે સંગ્રહ કે કાળાબજારી ન કરવા અપીલ કરવામાં આવી. બીજી તરફ સાંતલપુર વિસ્તારમાં મીઠા ઉદ્યોગ માટે ડીઝલની પૂરતી ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે સાંતલપુર મીઠા ઉત્પાદન સંગઠન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી. સાંતલપુરના રણ વિસ્તારમાં હાલમાં રણમાંથી મીઠું બહાર કાઢવાની ઝડપી શરૂઆત થઈ ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા પુરવઠા અધિકારી પાટણ દ્વારા જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ઇંધણની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. જોકે કૃષિ ક્ષેત્રે ખેતીકામ માટે ખુલ્લા પાત્ર અથવા બેરલમાં ઇંધણ મેળવવાની છૂટ અપાઈ છે. ખેડૂત આધાર પુરાવાના આધારે વધુને વધુ 200 લીટર સુધીનો જથ્થો મેળવી શકશે. આ ઉપરાંત ટેલિકોમ મોબાઇલ કંપનીઓને વધુને વધુ 1000 લીટર સુધીનો જથ્થો બેરલમાં મેળવવાની મંજૂરી અપાઈ છે. જિલ્લામાં કાર્યરત માળખાગત પરિયોજના અને ઔદ્યોગિક એકમોને ગત 6 મહિનાના સરેરાશ ઉપયોગના આધારે પેટ્રોલ, ડીઝલનો જથ્થો ફાળવાશે. સામાન્ય વાહન ચાલકોને માત્ર વાહનની ટાંકીમાં જ ઇંધણ પૂરું પાડવા સૂચના અપાઈ છે. જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને ખોટી અફવાઓ અને ભ્રામક સમાચારોના આધારે પેટ્રોલ, ડીઝલ પંપ પર બિનજરૂરી ભીડ એકત્ર ન કરવા અને જરૂરિયાત મુજબ ઇંધણની ખરીદી કરવા

અને વોટ કર્યો છે. જિલ્લામાં પેટ્રોલ ડીઝલની કાળાબજારી કે સંગ્રહખોરી કરનારા પેટ્રોલ પંપ ડીલર અથવા નાગરિકો સામે કડક કાર્યવાહી કરાશે. ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અધિક માસને પવિત્ર મહિનો ગણવામાં આવે છે. પાટણ સહિત સમગ્ર જિલ્લામાં ધર્મમય માહોલમાં પવિત્ર પુરૂષોત્તમ માસનો પ્રારંભ થયો. વિક્રમ સંવત 2082ના 17મીથી આ પવિત્ર મહિનાનો પ્રારંભ થયો છે. અધિક માસ દરમિયાન એક મહિના સુધી ભગવાન વિષ્ણુની આરાધના અને દાન પુણ્યનો મહિમા રહેશે. પાટણ સહિત જિલ્લામાં આ પુરૂષોત્તમ માસ નિમિત્તે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, સત્યનારાયણ ભગવાનની કથા, વિષ્ણુ યાગ તેમજ અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ વિશે વિશેષ જાગૃતિ અભિયાન આગામી 15 જૂન સુધી યોજાશે. તે અંતર્ગત પાટણ, સિદ્ધપુર, હારેજ, સરસ્વતી, ચાણસ્મા, સની, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં તાલીમ શિબિર શરૂ કરવામાં આવી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા તેના સ્થાપના દિવસની દર વર્ષે અલગ અલગ રીતે ઉજવણી કરાય છે. તે અંતર્ગત આ વર્ષે યુનિવર્સિટીના 40મા સ્થાપના દિવસની 17 મેના રોજ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. તે નિમિત્તે યુનિવર્સિટીના તમામ બિન શૈક્ષણિક નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ આમંત્રિત કરાયા હતા. કુલપતિ ડોક્ટર કિશોરચંદ્ર પોરિયાની અધ્યક્ષતામાં યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા કુલપતિ ડોક્ટર પોરિયાનું સન્માન કરાયું. કુલપતિએ નિવૃત્ત કર્મચારીઓને આવકારી તેમના બહોળા અનુભવનો લાભ યુનિવર્સિટીને કઈ રીતે મળી શકે તેની વાત કરી હતી. હમણાં જ આ પાટણ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેને લેખક હતા રમેશ સોલંકી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

યોજનાને મંજૂરી આપી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે વિશેષ અને નવી ગાઈડલાઈન જાહેર કરાઈ. કચ્છના 126 ટાઈપ 1 ડાયાબિટીસના બાળકોને તમામ સારવાર મફત મળશે. જનરલ હોસ્પિટલ ખાતે લ્યુપસ અંગે માર્ગદર્શન અપાયું. મહિલાઓમાં ત્વચાના સ્વયં પ્રતિરક્ષા રોગનું પ્રમાણ વધુ. અંજારના 8 મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે સંચાલકોની જગ્યા ભરાશે. ચાલુ માસની 30 તારીખ સુધી અરજી કરી શકાશે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અંજારમાં શરૂ થશે નવી બ્લડ બેંક. ઇમરજન્સીમાં સ્થાનિકોને ભુજ અને ગાંધીધામ સુધીના ધક્કા વધશે. રાજસ્થાન અને દિલ્હી સુધીની યાત્રા હવે સુગમ બનશે. આવતીકાલથી ભુજ દિલ્હી વચ્ચે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનનો આરંભ. ગાંધીધામ મામલતદાર કચેરીએ 5 સ્ટોપ વાહન સેવાનો પ્રારંભ કરાયો.

Yeah.

મારા બેટા રાશન કાર્ડ માં નામ ખોટું આવે છે અને કચેરી જવું જ પડશે. અરે મને ક્યાં નથી જવાનું, આવજો સુગમ ડિજિટલ ગુજરાત.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લોક સંગીતનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમમાં આપ સાંભળશો ચીમનલાલ કુવરિયાના કંઠે કેટલાક પ્રાચીન ભજનો. પણ શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલા સાંભળીશું આ વિજ્ઞાપન.
1: શું તમે જાણો છો કે સરદાર શ્રી વ્યાજભાઈની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભાડાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી

0: Ruma, 104, Vasubatris, Akkadam, Chasunilu.
1: એકવીસ વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ ફરી આવી રહ્યો છે, હવે નવા સ્વરૂપે.
2: દરેક

શ્રોતા મિત્રો, આ સાથે જ લોક સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

દિલ્હીથી ઉપડશે અને દિલ્હી બીજા દિવસે બપોરે 12 વાગે પહોંચશે. જયારે દિલ્હીથી બપોર બાદ 4:40 ઉપડશે અને બીજા દિવસે સાંજે 7:35 ભુજ પહોંચશે. રેલવે તંત્ર દ્વારા આ ટ્રેનને સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક એન્જિન દ્વારા દોડાવવાનો નિર્ણય લેવાયો છે, જેથી મુસાફરી ઝડપી અને પર્યાવરણને અનુકૂળ રહેશે. આ ટ્રેનમાં 2 ટિયર એસી, 3 ટિયર એસી, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ રહેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભુજથી દિલ્હી માટે ભુજ બરેલી અલા હઝરત એક્સપ્રેસ અને સરાઈ રોહિલ્લા ટ્રેન ઉપલબ્ધ છે. હવે આ ત્રીજો વિકલ્પ પ્રવાસીઓને મળવા જઈ રહ્યો છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના સભ્યોએ આજે ગાંધીનગરમાં 12 કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે આ પ્રતિનિધિમંડળ તેમજ વરિષ્ઠ પત્રકારો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

પંદર જૂન સુધીમાં શરૂ થઈ જશે, જેની ક્ષમતા 600 યુનિટ બ્લડની રહેશે. રેડક્રોસ દ્વારા હાલમાં રાપર, ભચાઉ અને નખત્રાણા ખાતે કુલ 3 બ્લડ સ્ટોરેજ સેન્ટરોની સુવિધા ઉપલબ્ધ છે. સાથે જ આગામી સમયમાં ગાંધીધામ અને મુન્દ્રા ખાતે પણ નવા બ્લડ સ્ટોરેજ સેન્ટરો શરૂ કરવાની યોજના અમલમાં મુકાઈ રહી છે. આવતીકાલે 22મીના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવશે, જેની આ વર્ષની થીમ સ્થાનિક સ્તરે કાર્ય વૈશ્વિક સ્તરે પ્રભાવ છે. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે આવતીકાલે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે નાગરિકોની સહભાગિતાથી જૈવ વિવિધતાનું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન જૈવ વિવિધતા સંરક્ષણ અંગે વ્યાખ્યાન, પ્રદર્શન, વૃક્ષારોપણ, જાગૃતિ પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ BMCના સભ્યો સાથે સંવાદ યોજાશે. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો તેની અનન્ય પર્યાવરણીય વિશેષતાઓ, સાંસ્કૃતિક વારસો અને સમૃદ્ધ જૈવ વિવિધતા માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગવું સ્થાન ધરાવે છે. આ વર્ષે ઉજવણી માટે લખપત તાલુકાના ગુનેરી ગામ નજીક આવેલ ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ઇન્ડિયન મેંગ્રોવ ઇકોસિસ્ટમનું વિશેષ મહત્વ રહેલું છે.

છે. પંજાબની પ્રાથમિક શાળાનું મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે સંચાલકોની જગ્યા ધંધાની ધોરણે ઉચ્ચ ન્યાયાલય વર્તનથી ભરવામાં આવશે. આ માટે ઇચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે. સંઘર, રામપર, માધવનગર, ખેરઈ, શાંતિધામ, ખંભરા, ખોખરા, હીરાપુર, ચટારમોરા, વાંધમુલકા અને બોલોટ પ્રાથમિક શાળા એમ કુલ 8 મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે નિમણૂક કરાશે. ઉમેદવારોએ નિયત અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને આગામી તારીખ 30 મે સુધીમાં ટપાલથી અથવા રૂબરૂ ઉમેદવાર કચેરી અંજાર ખાતે મોકલી આપવાની રહેશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.

નમસ્કાર મારા વહલા વહલા યુવા મિત્રો, ઠીક સાંજના 6:30 વાગી ગયા છે અને આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર સમય થઈ ગયો છે આપણા સૌના એટલે કે યુવા દોસ્તોના કાર્યક્રમ યુવાણીનો. તો કાર્યક્રમની શરૂઆતમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને હવે બધા કામને પડતા મૂકો અને આનંદ માણવા તૈયાર થઈ જાઓ આજના યુવાણી કાર્યક્રમનો. તો દર વખતની જેમ આજે પણ આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું જાણવાથી આજના દિન વિશેષને. તો મિત્રો, આજે છે તારીખ 21 મે 2026 અને વાર છે ગુરુવાર. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આજે છે જેઠ સુદ પાંચમ. આશા છે કે આજનો આપનો દિવસ ખૂબ મંગલમય વીત્યો હશે. અને હા, આજનો દિન વિશેષ કે જે ખાસ છે એ તો કહેવાનો રહી જ ગયો. તો મિત્રો, આજે છે તારીખ 21 મે અને આજનો દિવસ એટલે આપણા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ, જેને આપણે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો, આ તો થઈ આજના દિવસની વાત. આજના કાર્યક્રમમાં આપણે સાંભળવાના છીએ એક ખાસ વાતચીત કે જેમાં આયુર્વેદના ક્ષેત્રમાં ડોક્ટર તરીકે એટલે કે વૈદ્ય તરીકે કારકિર્દીના વિકલ્પો વિશે ડોક્ટર ચેતન પ્રજાપતિ અને રાજેશ ખરાડી વચ્ચેની આ ખાસ વાતચીત. પણ એની પહેલા આવો આજની સુંદર મજાની સાંજનો ઉઘાડ કરીએ સુમધુર સંગીતની સાથે.

0: आशिया हमारा है। આપણે સાંભળવાના હતા રાજેશ ખરાડી અને ડોક્ટર ચેતન પ્રજાપતિ વચ્ચેની આ ખાસ વાતચીત, કે જેના માધ્યમથી આપણે સમજવાના છીએ આયુર્વેદના ક્ષેત્રમાં કારકિર્દીના વિકલ્પો વિશે. આવો વધુ વાત ન કરતા સાંભળીએ સીધી આ ખાસ વાતચીતને.
1: નમસ્કાર મિત્રો, આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે ડોક્ટર ચેતન પ્રજાપતિ. મિત્રો, એમના વિશે માહિતી આપું તો ડોક્ટર સાહેબ છે મેડિકલ ઓફિસર છે, ક્લાસ 2 ઓફિસર છે, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કોલવડ ગાંધીનગર ખાતે. તેઓ 2018 થી ફરજ બજાવી રહ્યા છે. કે મિત્રોમાં માર્ક્સ કેવા આવશે અને એના પછી કયા ક્ષેત્રમાં એડમિશન લેવું, પ્રવેશ લેવો, બધા એમબીબીએસ માટે તૈયારી કરતા હોય છે તો નીટની પરીક્ષા પાસ કર્યા પછી એમબીબીએસમાં જે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી શક્યું તે એ પછી એમના માટે અભ્યાસના કયા કયા વિકલ્પો છે એ આપણે ડોક્ટર સાહેબ પાસે જાણીશું. પણ એ પહેલા નીટનું પરિણામ આવે પછી આ બધા ક્ષેત્રોમાં પ્રવેશ માટે શું પ્રક્રિયા છે એ આપણે જાણીશું. નમસ્કાર ડોક્ટર સાહેબ.
2: નમસ્કાર,
1: આપનું સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોમાં.
2: ધન્યવાદ.
1: આજે જે આપણો કાર્યક્રમ છે એમાં આપ એ જણાવો કે નીટ પરીક્ષા પાસ કર્યા પછી આગળના અભ્યાસક્રમમાં આપણે એડમિશન લેવું હોય, પ્રવેશ લેવો હોય તો શું પ્રક્રિયા છે?
2: નમસ્તે મિત્રો. હવે ધોરણ 12 પછી પરિણામ આવ્યા બાદ મેડિકલ કે પેરામેડિકલ કોર્સીસમાં અભ્યાસ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અમુક જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં મેડિકલ કોર્સીસ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સીસ એટલે કે ACPU GMEC ગુજરાત ગાંધીનગર દ્વારા બાયો સાયન્સ પછી અને નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાના પરિણામ પછી મેડિકલના તમામ કોર્સીસ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા વેબસાઇટ છે એની http://www.medavm.gujarat.org પરથી એની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ફરીથી આપણે વેબસાઇટ નોંધી લઈએ https://www.medavm.gujarat.org. તેમાં પ્રથમ આપણે MBBS અથવા BDSS કોર્સમાં એટલે કે મેડિકલ ડોક્ટર અથવા તો ડેન્ટલ ડોક્ટર એના કોર્સમાં પ્રવેશ માટે, તેમજ BMS અને BHMS એટલે કે આયુષના જે વિભાગના કોર્સીસ છે આયુર્વેદિક ડોક્ટર અને હોમિયોપેથિક ડોક્ટર તેના માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેના માટે વિદ્યાર્થીએ આ જ વેબસાઇટ તેના દ્વારા અલગ અલગ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને પ્રોસેસ કરવાની હોય છે. ત્યારબાદ એડમિશન કમિટી દ્વારા માન્ય કરેલા 29 હેલ્પ સેન્ટરમાંથી કોઈપણ એક હેલ્પ સેન્ટર પર રજીસ્ટ્રેશન કન્ફર્મ માટે પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની હોય છે. ત્યારબાદ પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર મેરિટ લિસ્ટની જાહેરાત થશે અને ઓનલાઈન ચોઇસ ફિલિંગ અને એડમિશન ફાળવણી કરવામાં આવશે. પ્રવેશ ફાળવેલ વિદ્યાર્થી જો પ્રવેશ કન્ફર્મ કરવા માંગતો હોય તો તેમણે ઓનલાઈન અથવા પ્રવેશ સમિતિ દ્વારા માન્ય કરેલ બેંકની બ્રાન્ચમાં ટ્યુશન ફી જમા કરાવી અને હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના હોય છે. વિદ્યાર્થીઓ કોઈપણ પ્રશ્નો અને મૂંઝવણ માટે પ્રવેશ સમિતિના ઇમેઇલ એડ્રેસ એ આપણે નોંધી લઈએ medgujarat2018@gmail.com તથા એનો મોબાઈલ હેલ્પ નંબર પણ છે 90909-74536 અને 90909-58953. ફરીથી નોંધી લઈએ 90909-74536 અને 90909-58953. એના ઉપર પણ આપણે સંપર્ક કરી અને આપણને કોઈ પણ જો મૂંઝવણ કે પ્રશ્ન હોય તો તે પૂછી શકીએ છીએ.
1: ડોક્ટર સાહેબ, આપે હમણાં પ્રવેશ પ્રક્રિયા અંગે જણાવ્યું તો આ પ્રવેશ પ્રક્રિયા જાણ્યા પછી ધોરણ 12 માં જેમ બી ગ્રુપ છે અથવા બાયોલોજી વિષય લીધો છે તો MBBS માટે એ લોકો તૈયારી કરતા હોય છે, પણ MBBS સિવાય અન્ય કઈ કઈ શાખાઓમાં એ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે એના વિશે માહિતી આપો.
2: અત્યારે MBBS સિવાય BMS એટલે કે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન અને સર્જરી, તેમજ હોમિયોપેથી એટલે BHMS બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી, તેમજ BDS એટલે કે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી એટલે કે આયુર્વેદિક ડોક્ટર, હોમિયોપેથિક ડોક્ટર અને ડેન્ટલ ડોક્ટર જેવી મુખ્ય પ્રવેશ શાખાઓમાં આપણે પ્રવેશ મેળવી અને વિદ્યાર્થી તેનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી શકે છે. આ બેઝિક આપણા ડોક્ટર બનવાના સ્વપ્નને સાકાર કરતી શાખાઓ છે.
1: હવે આપણે બીડીએસ અને હોમિયોપેથિક આયુર્વેદિકની વાત કરી. હવે પ્રશ્ન વિદ્યાર્થીઓ એમ થતો હોય છે, હું આયુર્વેદમાં એડમિશન લઉં આયુર્વેદિક શાખામાં,
2: બરાબર,
1: તો આયુર્વેદ શાખામાં એડમિશન શા માટે લેવું જોઈએ, એની વિશેષતા શું છે?
2: હવે આપણે જોઈએ તો આજના સમયના ઝડપી જીવન ચક્રમાં અનેક લોકો વિદેશી એલોપેથી સાઈડ ઇફેક્ટ્સ, એની દવાઓની સાઈડ ઇફેક્ટ્સથી ડરતા હોય છે અને ઘણા લોકોએ અનુભવેલી પણ છે. આયુર્વેદ છે ને એ પોતાની ભારતની પોતાની પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે. એ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ એ ન્યાયસંગત ઉપચારની તરફ આપણને વાળે છે. આવી પરિસ્થિતિમાં આયુર્વેદ એક લોકપ્રિય વિકલ્પ તરીકે હાલના જમાનામાં લોકપ્રિય થઈ રહ્યો છે. આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ તો છે જ, કે જેમાં શરીરને સ્વસ્થ કેવી રીતે રાખી શકીએ અને જો રોગ થઈ જાય તો તેને રોગમુક્ત કેવી રીતે કરી શકીએ તે વિશે આપણા ઋષિ મુનિઓ દ્વારા પોતાની

0: અનુભવથી પ્રાપ્ત થયેલી સંપૂર્ણ ચિકિત્સા પદ્ધતિનું તેમાં વર્ણન કરેલું છે અને આયુર્વેદમાં તે મુજબ ઉપચાર કરવામાં આવે છે અને ઘણા બધા રોગોમાં આપણે ધારે પરિણામ અકલ્પનીય રીતે મેળવી શકીએ છીએ. તેના લીધે અત્યારે હાલમાં આયુર્વેદ તરફ તમે જોયું હશે તો બહુ જ લોકો વળી રહ્યા છે અને તેના આવનારા ભવિષ્યમાં તેનો બહુ જ માંગ રહેવાની સંભાવના છે.
1: ડોક્ટર સાહેબ, આપણે આયુર્વેદની વિશેષતા જણાવી.
0: બરાબર.
1: હવે આ જે શાખામાં એટલે BAMS આયુર્વેદિક શાખામાં પ્રવેશ લેવો હોય તો એના માટેની શું પ્રક્રિયા છે?
0: હવે ભારતમાં આયુર્વેદની બેઝિક ડિગ્રી એટલે કે BAMS બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી છે. ગુજરાતમાં આ પ્રવેશ નીટના સ્કોરના આધારે ACPU GMEC દ્વારા મેરિટ આધારિત ઓનલાઈન કાઉન્સેલિંગ દ્વારા પ્રવેશ મેળવાતો હોય છે, જેમાં છેલ્લી કટ ઓફ રેન્ક કોલેજ અને વર્ષ એ આપણે સમયાંતરે બદલાતા રહેતા હોય છે, પણ બેઝિકલી જે આપણે નીટના માર્ક્સ હોય તેના આધારે મેરિટમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં પહેલા કેવું હતું કે 10 અથવા 12 ધોરણમાં આપણે બોર્ડમાં સંસ્કૃત વિષય બંનેમાંથી એક ધોરણમાં અનિવાર્ય હતો, પણ હમણાં જ સરકારના પ્રવેશ પ્રક્રિયાની અંદર તે નિયમોમાં થોડો ફેરફાર કરી અને હવે સંસ્કૃત વિષય એ અનિવાર્ય નથી, પરંતુ નીટના સ્કોરના આધારે જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
1: પ્રોફેસર, આયુર્વેદ શાખામાં પ્રવેશ લીધા પછી તો એનો અભ્યાસક્રમ કેવી રીતનો હોય છે અને ડિગ્રી મળવા માટે કેટલો સમય લાગતો હોય છે?
0: આયુર્વેદ શાખામાં એટલે BAMS પ્રવેશ મેળવી લઈએ આપણે તે પછી 4.5 વર્ષનો કોલેજનો અભ્યાસક્રમ હોય છે. એમાં 3 વર્ષ હોય છે જે 3 સેમેસ્ટરના એટલે કે 1.5 વર્ષનું 1 વર્ષ, એટલે પ્રથમ વર્ષ એ 1.5 વર્ષનું, દ્વિતીય વર્ષ એ પણ 1.5 વર્ષનું અને તૃતીય વર્ષ એ પણ 1.5 વર્ષનું. એવી રીતે ટોટલ 4.5 વર્ષ એ આપણે અભ્યાસક્રમ કોલેજમાં રહીને પૂર્ણ કરવાનો હોય છે. તે બાદ એ ઉત્તીર્ણ કર્યા બાદ આપણે 1 વર્ષની ઇન્ટર્નશીપ, એમાં ડિવાઇડેશન છે કે 6 મહિના આપણે માન્ય આયુર્વેદ હોસ્પિટલમાંથી ઇન્ટર્નશીપ કરવાની રહે છે અને ત્યારબાદ બાકીના જે 6 મહિના છે એમાં 3 મહિના PHC સેન્ટર સરકાર માન્ય અને સરકાર માન્ય CHC સેન્ટર તેમાં રહીને ઇન્ટર્નશીપ કરવાની હોય છે. એટલે એવી રીતે 6 મહિના, 3 મહિના અને 3 મહિના એમ ટોટલ 12 મહિનાની ઇન્ટર્નશીપ કરવાની હોય છે. એટલે ટોટલ BAMS કમ્પ્લીશન કર્યા બાદ આપણે લાયસન્સ મેળવીને પ્રેક્ટિસ કરવા માટે 5.5 વર્ષનો સમયગાળો કહી શકાય. તેમાં અભ્યાસક્રમની અંદર આપણે જોઈએ તો પ્રથમ વર્ષની અંદર સંસ્કૃત બેઝિક આપણે ભણવાનું હોય છે, તે ઉપરાંત શારીરિક રચના એટલે કે એનાટોમી, ક્રિયાશારી એટલે કે ફિઝિયોલોજી જેવા વિષયો, દ્વિતીય વર્ષની અંદર મટેરિયા મેડિકા જેમાં આયુર્વેદિક જે દવાઓ છે તેના વિશેનું સંપૂર્ણ જ્ઞાન, સંહિતા વિજ્ઞાન જે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ લખેલી છે સંહિતા જેમાં આયુર્વેદિક નિદાન અને ચિકિત્સા પદ્ધતિ વર્ણિત છે, તે ઉપરાંત સ્વસ્થ વૃત્તિ એટલે કે બેઝિક હાઇજીન આપણે પ્રોપર કેવી રીતે રાખવું, પ્રિવેન્ટિવ આસ્પેક્ટ તે ભણાવવામાં આવે છે, અને બેઝિક ડિસીઝનું ડાયગ્નોસિસ કેવું કરવું તે દ્વિતીય વર્ષમાં ભણાવવામાં આવે છે. તૃતીય વર્ષની અંદર આપણને દરેક રોગની ટ્રીટમેન્ટ એટલે એનું ચિકિત્સા વિજ્ઞાન, તે વિષયક સંહિતાઓમાંથી જ્ઞાન, પેથોલોજી, ક્લિનિકલ આસ્પેક્ટ જેવા વિષયો આવરી લઈ આ ઉપરાંત અનેક શાખાઓ જેમ કે કાનના ગળાની સલાખે શાખા, સર્જરી શલ્ય વિભાગની શાખા અને કૌમાર વૃત્તિ એટલે બાળરોગ વિજ્ઞાન તેમજ સ્ત્રીઓ માટે ગાયનેકોલોજીનું સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિજ્ઞાન વિષયો તૃતીય વર્ષમાં ભણાવવામાં આવે છે.
1: ડોક્ટર સાહેબ, અમારા વિદ્યાર્થીઓને યુવાઓને એ પણ જણાવો કે આયુર્વેદિકમાં સ્નાતક થયા પછી એના વિકલ્પો કયા કયા છે?
0: હવે આયુર્વેદમાં આપણે BAMS સ્નાતક થઈ ગયા તે બાદ ઘણા બધા વિકલ્પો છે, જેમાં પ્રથમ આપણે જોઈએ તો BAMS કર્યા પછી આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ, ક્લિનિકલ પ્રેક્ટિસ કરી શકીએ છીએ એટલે પોતાનું આયુર્વેદિક ક્લિનિક ખોલી શકીએ છીએ અથવા હોસ્પિટલ પણ શરૂ કરી શકીએ છીએ, જેમાં પંચકર્મની હોસ્પિટલ, ક્ષારસૂત્રની હોસ્પિટલ ઘણા બધા વિકલ્પો છે. આ ઉપરાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં પણ આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. હોસ્પિટલ મેનેજમેન્ટની અંદર આપણે ડિપ્લોમા અથવા માસ્ટર ડિગ્રી આગળ કરી શકીએ છીએ, મેડિકલ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ પણ કરી શકીએ છીએ. આગળના અભ્યાસ માટે પણ આપણે વિચારી શકીએ, જેમ કે BAMS બન્યા બાદ આપણી આયુર્વેદ યુનિવર્સિટીમાં અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં માસ્ટર્સ એટલે MD નો કોર્સ અલગ અલગ વિદ્યાર્થી

0: માં થાય છે. ઘણી બધી શાખાઓની અંદર માસ્ટર્સ એમડી કરી શકાય છે અને તે બાદ એ 3 વર્ષનો કોર્સ હોય છે અને તે બાદ આગળ એમડી કર્યા બાદ પીએચડી પણ તે વિદ્યાશાખામાં આપણે કરી શકીએ છીએ. આ ઉપરાંત એમએસસી સાયકોલોજી ન્યુટ્રિશનની અંદર કરી શકીએ છીએ, માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ એટલે કે એમપીએચ કરી શકીએ છીએ, એમબીએ હોસ્પિટલ મેનેજમેન્ટની અંદર હેલ્થ કેર મેનેજમેન્ટની અંદર એમબીએ કરી શકીએ છીએ. ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રમાં પણ આપણે નોકરીની તકો છે એટલે આપણે પ્રવેશ લઈ શકીએ છીએ, જેમ આયુર્વેદ કોલેજમાં લેક્ચરર તરીકે અથવા તો મેડિકલ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનર તરીકે સેવાઓ આપી શકીએ. સરકારી નોકરીની પણ તકો રહેલી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, રેલવે, સ્ટેટ ગવર્મેન્ટની અંદર આપણે મેડિકલ ઓફિસર અથવા આરએમઓ તરીકે વર્ગ 2 તરીકે પસંદગી પામીને નિમણૂક મેળવીને નોકરી કરી શકીએ છીએ. આ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ એટલે કે NHM નેશનલ હેલ્થ મિશન અને RBSK એટલે કે બાળ સ્વાસ્થ્ય કલ્યાણ વિભાગ તેની અંદર પણ મેડિકલ ઓફિસર તરીકે તેમજ CHO તરીકે નોકરી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ઘણી બધી ફાર્મસીઓ આયુર્વેદિક દવાઓ બનાવે છે તેની અંદર આપણે એના R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગની અંદર રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે સેવા આપી શકીએ છીએ. આ ઉપરાંત તે જ કંપનીઓમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે MR તરીકે સેવા આપી શકીએ છીએ. પહેલા અમુક સમય પહેલા આપણે આયુર્વેદની અંદર જ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર દ્વારા BPharm આયુર્વેદિક કોર્સ અને બેચલર નર્સિંગ કોર્સ પણ ચાલુ હતો, પરંતુ હાલમાં તે કાર્યરત નથી. આ ઉપરાંત આપણે વૈકલ્પિક સારવાર પ્રથાઓની અંદર પણ આગળ અભ્યાસ કરી અને લોકમાં સેવા આપી શકીએ છીએ, જેમ કે યોગ અને નેચરોપેથીમાં સર્ટિફિકેટ કોર્સ કરી શકીએ છીએ. આ ઉપરાંત ડિપ્લોમા કોર્સ કરી શકીએ છીએ અને તે બાદ પ્રેક્ટિસ કરી શકીએ. ફિટનેસ અને વેલનેસ કન્સલ્ટન્ટ તરીકે પણ આપણે સેવાઓ આપી શકીએ છીએ. આ ઉપરાંત આયુર્વેદિક દવાઓના રિસર્ચ અને વિકાસમાં પોતાની જાતે સંશોધન કરી અને રિસર્ચ વર્ક પબ્લિશ કરી સેવા આપી શકીએ. આ ઉપરાંત વિદેશોમાં પણ આયુર્વેદની ઘણી બધી માંગ છે, તો વિદેશોમાં જે તે દેશની અંદર લાયસન્સ પ્રક્રિયા આપણે પૂરી કરી અને ત્યાં પણ પ્રેક્ટિસ કરી શકીએ છીએ. તો આ બધી અલગ અલગ જે BAMS સ્નાતક થયા બાદ આપણને વિકલ્પ રહેલા છે, તો એ આપણી પસંદગી મુજબ તે ચોઇસ કરી અને આગળ વધી શકીએ છીએ.
1: હવે ડોક્ટર બન્યા પછી એના તમે વિકલ્પો તો જણાવ્યા, હવે હાલના સમયમાં ગુજરાતમાં કેટલી સરકારી કોલેજો છે?
0: રાજેશભાઈ, હાલના સમયમાં ગુજરાતની અંદર 5 જેટલી સરકારી આયુર્વેદિક કોલેજ છે, જેને ગુજરાત ગવર્મેન્ટ ફૂલ ફંડ કરે છે અને એને તમામ 100% નિયમો ગુજરાત સરકાર પોતે જે કર્યા છે તે મુજબ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તેમાં પહેલી અમદાવાદ લાલ દરવાજા ખાતે સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ છે, બીજી કોલેજ ગાંધીનગર કોલવડા ખાતે સ્ટેટ મોડેલ આયુર્વેદિક કોલેજ છે, ત્રીજી કોલેજ વડોદરા ખાતે સરકારી આયુર્વેદિક કોલેજ છે, ચોથી ભાવનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ છે અને પાંચમી જૂનાગઢ ખાતે સરકારી આયુર્વેદ કોલેજ હાલમાં કાર્યરત છે.
1: આયુર્વેદ ડોક્ટર બન્યા પછી કઈ તકો રહેલી છે, વિકલ્પો કેટલા છે અને કઈ રીતે મેળવી શકાય?
0: બરોબર.
1: હવે આ વાત એ પણ કરો અમારા વિદ્યાર્થીઓને, યુવાઓને, કે આયુર્વેદિક સ્નાતક બન્યા પછી વિદેશમાં કોઈને સ્થાયી થવું હોય, વિદેશમાં નોકરી કરવી હોય, તો એમાં કેવી તકો છે?
0: બહુ સરસ સવાલ પૂછ્યો તમે. હાલમાં કેવું છે કે બધાને એમ જ છે કે આયુર્વેદિક સ્નાતક બન્યા પછી ભારતમાં આપણે કંઈ કરી શકીએ તો ઠીક, પછી વિદેશમાં તો આપણું શું? જો કોઈને વિદેશ જવાની ઈચ્છા હોય તો તેના માટે તો આ કોર્સ નકામો બની રહે, પરંતુ તેવું નથી. અત્યારે આપણે જોઈએ ને તો પાછલા 40-એક વર્ષથી ઘણા બધા આપણા આયુર્વેદિક કન્સલ્ટન્ટો લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇન્ડોનેશિયા, નેપાળ, શ્રીલંકા જેવા વિવિધ દેશોની અંદર પોતે ત્યાંની લાયસન્સ પ્રક્રિયા હાથ ધરી અને આયુર્વેદિક પ્રેક્ટિસ કરી જ રહ્યા છે. આપણી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તેણે પણ પોતે આવા દેશો સાથે MOU સાઇન કરીને તેના વિદ્યાર્થીઓ પણ અહીં ભણે છે અને ત્યાં જઈને પોતે આયુર્વેદિક પ્રેક્ટિસ કરે છે. આયુર્વેદિક સ્નાતક બન્યા બાદ આટલા દેશોની અંદર આપણે તેની લાયસન્સ પ્રક્રિયા હાથ ધરી અને પ્રેક્ટિસ કરી શકીએ છીએ. આ ઉપરાંત તમે જોશો તો જર્મની, નેપાળ શ્રીલંકા જેવા દેશોની અંદર યોગ અને પંચકર્મ જેવી શાખાઓ પ્રત્યે લોકોમાં બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણા યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગનો એટલો બધો વ્યાપક પ્રચાર થયેલો છે અને 21 જૂનને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પ્રસિદ્ધ કરેલો છે અને જે આખા સમગ્ર દુનિયાની અંદર દરેક દેશના લોકો તેને બહુ જ સારી રીતે ઉજવે છે. તો આપણા દેશના પણ અનેક આયુર્વેદ ચિકિત્સકો પોતે ત્યાં તેની અંદર ભાગ લઈ અને આયુર્વેદનો વ્યાપ એ વિદેશોમાં પણ વધારી રહ્યા છે. તો જે પણ અનુસ્નાતક અથવા સ્નાતક આયુર્વેદિક ચિકિત્સકો તે ત્યાં જે તે દેશમાં પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો ત્યાંની લાયસન્સ પ્રક્રિયા હાથ ધરી અને પ્રેક્ટિસ કરી શકે છે.
1: હવે આયુર્વેદિક સ્નાતક અને એમાં પાછું અનુસ્નાતક કોઈ વિદ્યાર્થી કરે છે, સરકારી નોકરીની કેટલી તકો છે ગુજરાતમાં ભારતમાં એ વિશે જણાવો.
0: હવે કેવું છે કે દરેક વિદ્યાર્થી પ્રવેશ કોઈ પણ વિદ્યાશાખામાં લે એટલે એને પહેલો મનમાં મૂંઝવતો પ્રશ્ન એવો હોય કે હું ભણી લઉં પછી આર્થિક ઉપાર્જન માટે શું, તેમાં નોકરીની કે ધંધાની કે મારે રોજીરોટી કમાવાની શું વિકલ્પ બની રહે. તો તે માટે આપણે એક વસ્તુ અત્યારે હું તમને બધું એનું જણાવી દઉં કે આયુર્વેદિક સ્નાતક બન્યા બાદ એટલે કે BAMS કર્યા બાદ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની અંદર આપ સીધા જ GPSC પાસ કરી અને તેની અંદર લેખિત પરીક્ષા આપી જો તેમાં આપણે મેરિટમાં આવીએ, મૌખિક ઇન્ટરવ્યુ યોજાય છે, તે દ્વારા વર્ગ 2 તરીકે આપણે સીધા જ નિમણૂક મેળવી શકીએ છીએ. જેની અંદર જો તમે ઉત્તીર્ણ થઈ જાઓ તો રાજ્યની વિવિધ આયુર્વેદિક ડિસ્પેન્સરીઓ, આયુર્વેદિક હોસ્પિટલો તેમજ કામદાર રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલોમાં આપણને નિમણૂક આપવામાં આવે, જેમાં MBBS સમકક્ષ જ પગાર ધોરણ આપવામાં આવે છે. આ ઉપરાંત જો આપણે આગળ એ જ શાખામાં ભણવા માંગતા હોઈએ એટલે કે BAMS કર્યા બાદ MD કરવા માંગતા હોઈએ તેમજ આગળ PhD કરવા માંગતા હોઈએ તો તે કર્યા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારની કોલેજોમાં લેક્ચરર તેમજ રીડર તરીકે એટલે કે એસોસિએટ પ્રોફેસર તરીકે આપ પરીક્ષા પાસ કરીને નિમણૂક મેળવી શકો છો. આ ઉપરાંત સરકારની વિવિધ સંસ્થાઓ જેવી કે CCRAS, રેલવેમાં પણ આપ નિમણૂક મેળવી શકો છો. આ બધા ઘણા બધા નોકરીના વિકલ્પો છે એ સરકારી નોકરીના છે. આ ઉપરાંત આપ પ્રાઇવેટમાં પણ પ્રેક્ટિસ કરીને આર્થિક ઉપાર્જન આપણી રોજીરોટી કમાઈ શકીએ છીએ.
1: બહુ સરસ રીતે આપણે સમજાયું. હવે છેલ્લો પ્રશ્ન છે, ભવિષ્યમાં આપના મતે આયુર્વેદ ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીનું ભાવિ કેવું રહેવાની સંભાવના છે?
0: જો મારા મતે જણાવું તો વિદ્યાર્થીઓને પોતાને BAMS માં એડમિશન લીધા બાદ જો આયુર્વેદ પ્રત્યે સાચો જે રસ ધરાવતો હોય અને તેને એમાં જ આગળ વધવાની ઈચ્છા હોય તો તેના માટે ભવિષ્યમાં નોકરી એટલે સરકારી તેમજ પ્રાઇવેટ આ ઉપરાંત સ્વાવલંબી જીવન જીવવા માટેની વિપુલ તકો રહેલી છે. આપણે જોયું તેમ સરકારી અને ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો, સંસ્થાઓ, NGOs વગેરેમાં પણ નોકરીની તકો રહેલી છે. આ ઉપરાંત ખાનગી દવા કંપનીઓ જેની અંદર નોકરીઓ મેળવતા હોઈએ છીએ, રિસર્ચ સેન્ટરો તેની અંદર પણ આપણે નોકરી મેળવી શકીએ છીએ, આયુર્વેદિક કોલેજો છે તેની અંદર આપણે MD કે PhD કરીને અનુસ્નાતક કક્ષાનો કોર્સ કરીને તેમાં પણ નોકરી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જો આપણે નોકરી ન જ કરવા માંગતા હોઈએ તો હાલના સમયમાં આયુર્વેદનો વ્યાપ ઘણો જ છે. તમે જોયું હશે તો દરેક આયુર્વેદિક ચિકિત્સક નોકરી સ્વીકારતા નથી, તેઓ પોતે પોતાનું પર્સનલ પ્રાઇવેટ ક્લિનિક અથવા હોસ્પિટલ ખોલીને જો તેમણે અનુસ્નાતક કક્ષાની અંદર કોઈ પણ વિદ્યાશાખામાં પોતે પ્રવેશ મેળવીને તેનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું હોય તો તે મુજબની પ્રાઇવેટ પ્રેક્ટિસ સ્પેશિયાલિટી પ્રેક્ટિસ કરી શકે છે. આ ઉપરાંત આયુર્વેદની અંદર જો એક આપણે પોતાની રિસર્ચ કરવા માંગતા હોય તો જે હાલમાં દવાઓ છે તેની અંદર પણ રોગ અનુસાર દવાઓની અંદર સંશોધન કરી અને પોતાની મેન્યુફેક્ચરિંગ દવા કંપની ફાર્મસી પણ બનાવી શકીએ છીએ. તેના દ્વારા પણ આપણે લાયસન્સ મેળવી અને તેનું ઉત્પાદન કરી તેનું વેચાણ કે આપણી પોતાની પ્રાઇવેટમાં પ્રેક્ટિસની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હું જોઉં તો મારા મતે આયુર્વેદની શાખાની BAMSની હાલમાં ખૂબ જ માંગ વધી છે અને લોકોની હાલની જીવનચર્યાને આપણે જોઈએ તો ભવિષ્યમાં આયુર્વેદ ચિકિત્સા શાખાની ખૂબ જ માંગ રહેશે અને તેનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ

0: ભાવના હાલમાં દેખાય છે.
1: ખૂબ જ સરસ માહિતી આપી ડોક્ટર સાહેબ આપે. શ્રોતા મિત્રો, યુવા મિત્રો, ડોક્ટર સાહેબે નીટ પરીક્ષા પાસ કર્યા પછી પ્રવેશ પ્રક્રિયા શું છે, એમબીબીએસ વિશે માહિતી આપી, આયુર્વેદિકનો અભ્યાસ કરાવ્યો, એનો સમયગાળો, એની સરકારી નોકરીની સંભાવના કેટલી દેશમાં વિદેશમાં, ખૂબ જ સરસ રીતે માહિતી આપી. અને ઘણા પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવતા હશે, તમારી શંકાઓનું સમાધાન થયું હશે એવી આશા રાખીએ. ડોક્ટર ચેતન પ્રજાપતિ સાહેબ, આકાશવાણી સ્ટુડિયોમાં આપણે જે અમારા યુવા મિત્રોને આયુર્વેદ સ્નાતક અભ્યાસક્રમ વિશે જે માહિતી આપી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: ધન્યવાદ રાજેશ.
2: સુંદર મજાની માહિતી સભર વાતચીત માટે આપ બંને વિદ્વાનોનો ખૂબ ખૂબ આભાર. તો હવે સમય છે આજના કાર્યક્રમના અંત તરફ વધવાનો, પણ એની પહેલા મારે વાત કરવી છે આપણા પૂર્વ પ્રધાનમંત્રીશ્રીની. 21 મે ભારતના સૌથી યુવા વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ. આજે આપણે સૌ ડિજિટલ યુગમાં જીવીએ છીએ, સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ અને કમ્પ્યુટર પર આખી દુનિયાને જાણે મુઠ્ઠીમાં લઈને બેઠા છીએ. એ 21મી સદીના આધુનિક ભારતનો પાયો રાજીવજીએ જ નાખ્યો હતો. એમનું માનવું હતું કે દેશનો વિકાસ માત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીથી જ શક્ય છે. એટલું જ નહીં, યુવા શક્તિ પર પણ એમનો ભરોસો એટલો જ અતૂટ હતો કે તેમણે મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી, કે જેથી દેશના મહત્વપૂર્ણ નિર્ણયોમાં પણ યુવાનો પોતાની ભૂમિકા ભજવી શકે. આજે એમને યાદ કરવાનો સાચો અર્થ એ છે કે આપણે આપણી આ ડિજિટલ તાકાતનો ઉપયોગ કોઈ પ્રકારની નકારાત્મકતા ફેલાવવા માટે નહીં, પરંતુ કંઈક નવું જાણવા, કંઈક નવું શીખવા, ભારત દેશને આગળ લઈ જવા એક વિઝન ડેવલપ કરવામાં કરીએ. આવો આજના દિવસે આપણે સૌ સાથે મળી અને એક સંકલ્પ કરીએ, રાષ્ટ્ર નિર્માણમાં આપણું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાનો સંકલ્પ. તો જ રાજીવ ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. રેડિયો પર તમે સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થયેલ યુવાણી. તો હવે સમય છે આપ સૌથી વિદાય લેવાનો. મળીએ છીએ એક નવા દિવસની નવી સાંજે નવી વાતોની સાથે. ત્યાં સુધી સાંભળતા રહો યુવાણી.

સ્વતંત્ર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 આપ સાંભળશો ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર.

અરે બેટા, ગઈકાલે મારો બુટ્ટી જમા ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દિવસ ચાલતો હોય, રોજ વોશિંગ મશીન વપરાય અને ઘરમાં બે બે ફ્રીજ. તો એનું લાઈટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા આ તો બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સ ની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. મુખ્ય સમાચાર. વર્ષ 2029માં દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે તો રાજ્યમાં વર્ષ 2034માં વિધાનસભા ચૂંટણી યોજાશે. સંયુક્ત સંસદીય સમિતિના વડા પીપી ચૌધરીનું નિવેદન. વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત. સાબરકાંઠાની ભોલેનાથ ડેરીમાંથી 2500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત. સૌરાષ્ટ્ર અને કચ્છ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે તાઇવાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે દેશમાં એક સાથે ચૂંટણી થવી તે સુધારા માટે વિવિધ રાજ્યમાં જઈ જેપીસીએ લોકોને સાંભળ્યા. આ જ કડીમાં સમિતિએ ગુજરાતમાં પણ વિવિધ નિષ્ણાતોના પ્રતિભાવ મેળવ્યા છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ચૌધરીએ કહ્યું કે રાજ્યમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પછી સરકારનો સમયગાળો 5 વર્ષનો જ રહેશે. બાકીના સમય માટેની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. વર્ષ 2029માં જો દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થઈ જશે તો વર્ષ 2034માં તમામ ચૂંટણીઓ એક સાથે યોજાશે તેમ પણ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું.
1: 2027 કા જો ચુનાવ હોગા, ચુનાવ હોને કે બાદ મેં અગર કોઈ કાનૂન હોગા વો આગે વાલે ચુનાવ પે લાગુ હોગા. 27 કા જો ચુનાવ હોગા 5 સાલ કે લિયે હોગા ઓર 5 સાલ વો સરકાર ચલેગી. 2029 में अगर कानून लागू होता है तो 2029 के बाद में जो भी विधानसभाओं के चुनाव होंगे और जो भी पार्लियामेंट में चाहे अविश्वास प्रस्ताव या विश्वास का प्रस्ताव जो भी होता तो वो जो नया बिल आ रहा है पार्लियामेंट जिसको पास करेगी उसके तहत ही वो चुनाव रेगुलेट होंगे. तो 32 में जो चुनाव होगा तो अगर 29 में कानून आ जाएगा तो 34 में वापस होगा सबके साथ.
0: લાર્સન એન્ડ ટુબ્રો એલએનટી કંપનીની વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત થઈ. સત્તાવાર યાદી મુજબ રાજ્ય સરકારના સહકારથી તૈયાર થયેલી આ સંસ્થાનો હેતુ યુવાનોને રોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. અહીંથી 2 પાયલોટ બેચના કુલ 201 તાલીમાર્થીઓની તાલીમ પૂર્ણ થઈ ગઈ. વડનગર ખાતે 45-90 દિવસની તાલીમ પામેલા યુવાનો હાલ સેમીકન્ડક્ટર ફેબ ઉદ્યોગ ધોલેરા, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો પરિયોજના, ખંભાળિયાના સોલાર પાવર પ્લાન્ટ અને પાણીપત રિફાઇનરી પરિયોજના જેવી યોજનાઓમાં 18,000 થી 20,000 રૂપિયા સુધીના સ્ટાઇપેન્ડ પર કામ કરે છે. ગાંધીનગરમાં કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે બ્રિક્સ દેશ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના ન્યાયમંત્રીઓ સાથે મુલાકાત કરી. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મેઘવાલે કહ્યું કે 21મી સદીની સુલભ, સમયસર અને નાગરિક કેન્દ્રિત ન્યાય પ્રણાલીઓ માટે મધ્યસ્થી અને તેના દ્વારા વૈકલ્પિક વિવાદ નિરાકરણને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
2: सभी देशों ने इस पर सहमति प्रकट की कि आर्बिट्रेशन, मीडिएशन और कंसोलेशन हमें जोर देना चाहिए और जो भी बेस्ट प्रैक्टिसेज जिस जिस कंट्री में है वो आपस में हम शेयर करेंगे, कैपेसिटी बिल्डिंग बनाएंगे, ट्रेनिंग कोई जजेज की या जुडिशियल ऑफिसर्स की जरूरी हुई तो वो आपस में ट्रेनिंग का इंतजाम करेंगे, लेकिन हम एडीआर को प्रमोट करेंगे.
0: સાબરકાંઠાના તલોદમાં આવેલી ભોલેનાથ ડેરીમાંથી આશરે 2500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો કબજે કરાયો. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાંશીરીયાએ કહ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક તપાસ કરાતા ડેરીમાંથી 5 લાખ રૂપિયાની કિંમતનો માવાનો જથ્થો જપ્ત કરાયો છે. આ સાથે ખૂબ જ ગંદકી વચ્ચે બનેલા 550 કિલો અખાદ્ય માવાનો સ્થળ પર નિકાલ કરાયો હતો. એટલું જ નહીં, ભોલેનાથ ડેરીનું ફૂડ લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું હોવાનું શ્રી પાંશીરીયાએ ઉમેર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આ પ્રમાણે યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/go અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો. પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 7-21 મે દરમિયાન ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. આ અંગે રાજ્ય પોલીસ વડા ડીજીપી ડોક્ટર કે એલ એન રાવે કહ્યું કે રાજ્યના દરેક પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકને લાંબા સમયથી બાકી રહેલા ખોવાયેલા લોકોના કેસને ફરી ખોલવા, તેની સમીક્ષા કરવા અને ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના અપાઈ છે.
3: ગુજરાત પોલીસે તાજેતરમાં ઓપરેશન મિલાપ કરીને એક કાર્યક્રમ શરૂ કરવામાં આવેલી છે. ખાસ ઉદ્દેશ એ છે કે જે મિસિંગ પર્સન છે, જે ગુમ થયેલા વ્યક્તિઓને શોધ કરવા માટે એ ઓપરેશન મિલાપ અમે હાથ ધરવામાં આવેલું છે. અને છેલ્લા 15 દિવસમાં અમે લગભગ 701 જેટલા જે ખોવાઈ ગયા છે, જેમાં અમુક મહિલાઓ છે, બાળકો છે, ટીનેજર્સ છે, એ લોકોને મિલાપ કરવા માટે સીએડી ક્રાઇમે એક અભિગમ અપનાવ્યું છે. ઓપરેશન
0: વાવ થળત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ 2 લાખ રૂપિયાથી વધુની કિંમતના કેફી પદાર્થ સાથે 3 લોકોની ધરપકડ કરી. થરાદ ટાઉન વિસ્તારમાં વાવ થરાદ હાઇવે તરફથી આવતી કારની પોલીસે તપાસ કરતા 2 લાખ રૂપિયાથી વધુની કિંમતનો અંદાજે 66 ગ્રામ કેફી પદાર્થ મળી આવ્યો. આ સાથે પોલીસે 7 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કર્યો છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરા અને નગર હવેલીમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું.
4: જો ફોરકાસ્ટ અગલે 7 દિન કે લીએ હમ દે રહે 21 થી 27 મે તક, 21 તારીખ મોસમ આમતોર પર શુષ્ક રહેગા, લેકિન 22-23 કે લીએ 1-2 સ્થાનો મેં હલકા સે મધ્યમ મેં ગર્જના કે સાથ બારિશ કા સંભાવના રહેગા. મેઇનલી જો ડિસ્ટ્રિક્ટ 22 તારીખ કો હમ દે રહે ગીર સોમનાથ, અમરેલી, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ કે લીએ દિયા ગયા હૈ. અધિકતમ તાપમાન હૈ, તાપમાન મેં કોઈ બડા બદલાવ નહીં રહેગા અગલે 7 દિન.
0: અમદાવાદ લાઇવ ટ્રાફિક ડેટા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ આધારિત આયોજનથી દેશનું અગ્રણી અદ્યતન ગતિશીલ શહેર બનશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા ગુગલ મેપ્સના રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ આરએમઆઈ નામના અદ્યતન ટ્રાફિક બુદ્ધિમત્તા મંચનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાશે. શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે ગુગલ મેપ્સ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાશે તેમ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
5: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક ડેટા બેઝડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કાર્યવાહી થશે. આગામી દિવસોમાં ગૂગલ સાથે પાર્ટનરશીપ કરીને આપણે એનું જે ડેટા છે, જે રીઅલ ટાઈમ પર મળે છે, એ ડેટાના આધારે કયા જગ્યામાં કેટલું ટ્રાફિક છે, ટ્રાફિક કન્જેશન પોઈન્ટ ક્યાં ક્યાં છે, કયા રોડમાં કેટલું સ્પીડ છે, એ તમામ બાબતોના આધારે રીઅલ ટાઈમ બેસિસ પર ડિસિઝન મેકિંગ કરી શકાય.
0: રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહામંડળ આઈટીટીએફ વર્લ્ડ પેરા એલિટ તાઇપે 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. તાઇવાનના તાઇપે શહેરમાં 17-21 મે સુધી યોજાયેલી સ્પર્ધાની મહિલા સિંગલ્સ શ્રેણીમાં આ સિદ્ધિ મેળવનારા ખેલાડી ભાવિના પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી હતી. સ્પર્ધામાં મહિલા ડબલ્સની સેમીફાઇનલની બીજી મેચમાં તેમણે કોરિયાના મૂન સુંગેને હરાવ્યા હતા, જ્યારે મહિલા ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સની ફાઇનલ મેચમાં કોરિયાની જોડી સામે તેમનો પરાજય થયો. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને આગામી ચોમાસામાં લોકોને મુશ્કેલી ન પડે અને માનવ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા અધિકારીઓને સૂચના આપી છે. કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા કરતા તેમણે તમામ સાધન સામગ્રી, મોબાઈલ નંબર અને સાધનોને અપડેટ રાખવા જણાવાયું છે. રાજ્ય પોલીસે વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી. સત્તાવાર યાદી મુજબ વસ્તી ગણતરીના બહાને લોકોને છેતરવા, અસામાજિક તત્વો દ્વારા મોકલાતી નકલી લિંક પર ક્લિક ન કરવા તેમજ એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવા પોલીસે અનુરોધ કર્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઉત્તર વહીના રૂબરૂ અવલોકનની પ્રક્રિયા આગામી 28 અને 29 તારીખે યોજાશે. અરજી કરનારા ઉમેદવાર આ માટેનું પ્રવેશપત્ર sci.gseb.org અથવા gseb.org વેબસાઇટ પર તેમનો બેઠક ક્રમાંક અને અરજી કરતી વખતે નોંધાયેલા મોબાઇલ નંબર ભરીને આજથી ડાઉનલોડ કરી શકશે. સાબરકાંઠાના વધુ 6 આયુષ્માન આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધારાધોરણ NQAS પ્રમાણપત્ર એનાયત કરાયા. આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર, સંક્રમણ નિયંત્રણ, કર્મચારીઓની સજ્જતા, સ્વચ્છતા વ્યવસ્થા તેમજ દર્દી કેન્દ્રિત સેવાઓ જેવા માપદંડોના મૂલ્યાંકન બાદ રાજપુર, મૌછા, પેઢમાલા, મોયાદ, ઊંચી ધનાળ અને બાંભુડી આયુષ્માન કેન્દ્રને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પ્રમાણપત્ર અપાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષ 2029માં દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે તો રાજ્યમાં વર્ષ 2034માં વિધાનસભા ચૂંટણી યોજાશે. સંયુક્ત સંસદીય સમિતિના વડા પીપી ચૌધરીનું નિવેદન. વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત. સાબરકાંઠાની બોરીના ડેરીમાંથી 2,300 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો કબજે કરાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે તાઇવાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

ગામને ચોરે એટલે ગામને પાગળ ઓટલી ભેગા થવાનું થાય, મળવાનું થાય એટલે અલગ મલક ની વાતો તો થાય, પણ ખેડૂત ભાઈઓ મળે ત્યાં તો ખેતીની જ વાતો થાય. અને અમારે તો કચ્છીમાં કહેવાય છે કે ખંત ખાખત ને ખમીર એ ખેડૂતની ખાસિયત જણાજે. અને વાત એ સાચી છે, ખેડૂત એટલે ખેતી ક્ષેત્ર જ નહીં પણ કોઈ પણ ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક ખેડાણ કરનાર વ્યક્તિ ખેડૂત જ કહેવાય ને. એ પછી સાગર ખેડૂત હોય કે કોઈ ઉદ્યોગમાં સાહસ કરીને કોઈ ક્ષેત્રમાં ખેડાણ કર્યું હોય, બધા ખેડૂત જ કહેવાય. અને ખંત ખાખત અને ખમીર એટલે કે ધીરજ, ધૈર્ય, હિંમત અને કામને પાર પાડવા માટે સતત રચ્યા પચ્યા રહેવાની વૃત્તિ એ દરેક ક્ષેત્રમાં જોઈએ જ, અને તો જ સફળતા મળે. અને મિત્રો, કચ્છનો ખેડૂત તો સદાય અવનવા અખતરા કરવા જાણીતો. અને ખાસ કરીને કચ્છના ખેડૂતોએ તાજેતરના વર્ષોમાં બાગાયત ક્ષેત્રે સારું એવું કાઠું કાઢ્યું છે, અવનવા પાકોના અખતરા કરે છે, પરંતુ હજુએ બાગાયતી ખેતીમાં કચ્છમાં અનેક અવનવા ફળ પાકો માટે અવકાશ રહેલો છે. આજે આપણે એક એવા જ નવા ફળ પાક વિશેની વાત કરીશું. તો શરૂઆતમાં તો ઈશ્વરને યાદ કરીએ, પ્રભુ ભજન કરીએ, તો આવો સાંભળીએ આ ભજન.

એમાં જે મેં સાંભળ્યું અને પહેલા જ વાત કરી એ પ્રમાણે આજે વાત કરીશું બાગાયતી ખેતીમાં ફળ પાક તરીકે લઈ શકાય એવા નવા ફળ પાકની અને એ છે રંગ સ્વાદ ને સોડમની ત્રિવેણી એવા સફેદ જાંબુના ફળ વિશેની. વોટર એપલ, રોઝ એપલ કે આપણે જેને સફેદ જાંબુના નામથી ઓળખીએ છીએ એની. સફેદ જાંબુ સફેદ કલરમાં તો હોય જ છે, પણ સાથે સાથે આછા પોપટી જેવા રંગમાં, આછો ગુલાબી કે લાલ કલરમાં પણ જોવા મળે છે. સરસ મજાનું દેખાવડું, રૂપકડું, રસાદાર અને સુગંધી તેમજ સ્વાદિષ્ટ, બહુ મીઠું નહીં પણ છતાંય મધુરું એવું આ ફળ ઘણા બધા પોષક તત્વો પણ ધરાવે છે, ખાસ કરીને વિટામિન એ, સી, લોહ તત્વ, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમનો સારો એવો સ્ત્રોત છે. જેના પાકેલા નાના મોટા ફળો સૌ કોઈને ભાવે એવા હોય છે. સુગંધી એવા પ્રવાહી રસથી ભરપૂર હોવાથી તાજગી આપનારા છે. મૂળ તો સફેદ જાંબુનું ઉદ્ભવસ્થાન આંદામાન નિકોબાર અને મલાક્કા દ્વીપસમૂહ છે, પરંતુ આ ઝાડ કુદરતી રીતે ઉષ્ણકટિબંધના દેશોમાં તો જોવા મળે જ છે, પણ સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં પણ થઈ શકે છે. ગુજરાતમાં સફેદ જાંબુની ખેતી ઉમરગામ તાલુકામાં થાય છે અને દક્ષિણ ગુજરાતમાં ઘણા ખેડૂતોના ખેતરે આ ઝાડ જોવા મળે છે. આમ તો આ ઝાડ બહુ મોટું થતું નથી, 5 થી 10 ફૂટ જેટલી ઊંચાઈનું જ હોય છે, એટલે ઘરના નજીકના બગીચામાં કે કિચન ગાર્ડનમાં પણ વાવી શકાય અને ક્ષારવાળી જમીનમાં પણ થઈ શકવાની સારી એવી ક્ષમતા સફેદ જાંબુના છોડમાં રહેલી છે. એટલે દરિયા કિનારાના ગામડાઓ કે જ્યાં અન્ય ફળ પાકો થઈ શકતા નથી એવી જમીનમાં પણ સફેદ જાંબુ સરળતાથી ફળ આપી શકે છે. લંબગોળ આકારમાં લાંબા અને ટોચ પરથી થોડાક અણિયાળા એવા ગોળાકાર પાંદડા હોય છે અને ફૂલો પીળાશ પડતા સફેદ રંગના ને ઝુમખામાં આવે છે. પાકેલા ફળો ઉપર જીરું મીઠું ગભરાવીને ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેમજ આંતરડા અને જઠરની તકલીફો વધુ પડતી અમલીયતાની તકલીફમાં પણ રાહત આપે છે. વળી પાછું પાકેલા ફળમાં શર્કરાનું પ્રમાણ પણ ઓછું હોય છે, એટલે મધુમેહ કે ડાયાબિટીસ રોગથી પીડાતા લોકો પણ ખાઈ શકે છે. પાકેલા ફળોનો ઉપયોગ સરકો, જામ, જેલી વગેરે મૂલ્યવર્ધિત ઉત્પાદન બનાવવામાં પણ થાય છે. એટલે ઉપયોગી એવા આ સફેદ જાંબુની જો વ્યવસ્થિત ધોરણે ખેતી કરવામાં આવે તો લાભદાયી નીવડી શકે એમ છે. અને પ્રગતિશીલ ખેડૂતો જો આ તરફ વળે અને સફેદ, ગુલાબી, લાલ રંગના આ સફેદ જાંબુના ફળવાળી પ્રચલિત જાતો વાવે તો ખેતી લાયક કહી શકાય એવો આ ફળ પાક છે, જેને પિંક, થૂપથીમ ચાન, મલાક્કા, બિગ ફ્રૂટ અને પેલ ગ્રીન, ડાર્ક રેડ, લાઇટ રેડ અને ગ્રીન જાતો પ્રચલિત છે. વાત કરીએ સફેદ જાંબુના ઝાડ માટે અનુકૂળ જમીનની,

કલિંગરની પથરાળ લાલ માટી વાળી હળવી કે અમલીય જમીનમાં સારા થાય છે. આ ઉપરાંત રેતાળ કાંપવાળી જમીન તેમજ ક્ષારીય જમીનમાં પણ સફેદ જાંબુ સારી રીતે ઉછેરી શકાય છે. અને આબોહવામાં મૂળભૂત રીતે તો ઉષ્ણ કટિબંધીય પ્રદેશનો ફળભાગ છે, જે સમશીતોષ્ણ કટિબંધમાં પણ થઈ શકે છે. ઝાડના વિકાસ માટે પૂર્ણ સૂર્યપ્રકાશ જરૂરી છે, પરંતુ આંશિક પ્રમાણમાં છાંયો પણ સહન કરી શકે છે. 25-35 અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન ઝાડની વૃદ્ધિ માટે સારું માનવામાં આવે છે, પરંતુ વધુ તાપમાન પણ સહન તો કરી જ શકે છે. વધુ તાપમાને ફળમાં મીઠાશ વધે છે, એટલે આપણા કચ્છની આબોહવામાં એમ જોવા જઈએ તો કદાચ આ ફળમાં મીઠાશ વધારી શકે. ઠંડી થોડી ઓછી સહન કરી શકે છે. ઓછું તાપમાન ફળ અને પાંદડાને નુકસાન પહોંચાડે છે. વોટર એપલનું સંવર્ધન બીજ તેમજ અન્ય વાનસ્પતિક પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે. બીજ દ્વારા પણ છોડ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ દરેક જાતમાં બધા જ ફળમાંથી બીજ નીકળતા હોતા નથી. અમુક ફળમાં 7-8 બીજ પણ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે ફળમાંથી 1 કે 2 બીજ જ નીકળે છે. અને વળી પાછું આ બીજ ફળમાંથી કાઢ્યા પછી તાજા જ રોપણી કરવા જરૂરી હોય છે. વધુ સમય સંગ્રહી શકાતા ન હોવાથી તેની સ્ફુરણ શક્તિ નાશ પામે છે. પણ પરંપરાગત રીતે ગુટી કલમ દ્વારા જે છોડ તૈયાર કરવામાં આવે છે તે ખેતી માટે વધારે સારા ગણાય છે. તો કટકા કલમ દ્વારા પણ સફેદ જાંબુનું પ્રસર્જન થઈ શકે છે. અને હવે તો નર્સરીમાં વોટર એપલના છોડ ઉપલબ્ધ જ છે, એટલે એ રીતે પણ વાવણી કરી શકાય છે. સફેદ જાંબુની વાવણી કરવી હોય તો પરંપરાગત રીતે 5x5 થી 7x7 મીટરના અંતરે છોડ વાવી અને કરી શકાય છે. આમ છતાં પણ વધુ ઘાટું વાવેતર પણ કરી શકાય છે. 3x3 અથવા તો 5x3 મીટરના અંતરે 1 એકરમાં વધારે છોડ આવે એ રીતે પણ વાવેતર કરી અને વધુ ઉત્પાદનનો ફાયદો લઈ શકાય છે. વધુ કાંપવાળી જમીન કે રેતાળ જમીનના છોડનો વિકાસ સારો થાય છે. આથી જમીનના બંધારણને ધ્યાનમાં લઈ અને રોપણી નક્કી કરવી જોઈએ. રોપણી કરવા માટે 1 ફૂટ ઊંડો ખાડો કરી એમાં છોડ તટ્ટાર રહે એ રીતે રોપવો જોઈએ. છાણિયું ખાતર અથવા તો અળસિયાનું ખાતર પાયાના ખાતર તરીકે નાખી અને ખાડો પૂરવો જોઈએ. જરૂર લાગે તો છોડને ટેકો પણ આપવો. સામાન્ય રીતે સફેદ જાંબુનું કલમથી રોપેલ ઝાડ હોય તો બીજા કે ત્રીજા વર્ષે અને બીજથી ઉછેરેલ ઝાડ 3-5 વર્ષે ફળ આપવાની શરૂઆત કરે છે. 7 વર્ષનું ઝાડ પુખ્ત વયનું ગણાય છે અને પુખ્ત વયના ઝાડને પ્રતિ વર્ષે 200 ગ્રામ નાઇટ્રોજન, 100 ગ્રામ ફોસ્ફરસ અને 100 ગ્રામ પોટેશિયમ બે સરખા હપ્તામાં અને છાણિયું ખાતર 20 કિલોગ્રામ 1 હપ્તામાં આપવાથી વધુ ઉત્પાદન મળી શકે છે. ફળના વિકાસની અવસ્થાએ મેંગેનીઝ સલ્ફેટનો 1.5-2% સાંદ્રતાના દ્રાવણનો છંટકાવ કરવાથી એની રંગ અને ગુણવત્તા સુધરે છે. પિયતમાં તો પાણીની જરૂરિયાત થોડી વધારે છે, તે પણ ખાસ કરીને ફૂલો આવવાના સમયે અને ફળ ધારણ સમયે છોડને પાણીની ખેંચ પડવી જોઈએ નહીં. પરંતુ હવે તો ટપક પિયત પદ્ધતિથી પણ આ વોટર એપલના ઝાડને ઉછેરી શકાય છે, એટલે ટપક પિયત પદ્ધતિ વધુ અનુકૂળ જોવા મળી છે. બાકી તો નિંદામણ નિયંત્રણ કરવું અને મોટા વિસ્તારમાં વાવેતર હોય તો મલ્ચિંગ પણ અપનાવી શકાય. સફેદ જાંબુમાં વર્ષમાં 2 વખત ફળ લઈ શકાય છે. કુદરતી સ્થિતિમાં માર્ચ થી એપ્રિલ માસમાં ફૂલ આવે છે અને મે થી જુલાઈ માસ દરમિયાન ફળ તૈયાર થાય છે. આ ફળનો રંગ ઝાંખો, માવાનું પ્રમાણ ઓછું અને શર્કરાનું પ્રમાણ પણ ઓછું હોય છે. આ ઉપરાંત નવેમ્બર થી ડિસેમ્બર માસ દરમિયાન પણ ફૂલો આવે છે અને તેના ફળ જાન્યુઆરી થી ફેબ્રુઆરીમાં મળે છે. ફેબ્રુઆરી માસ

થતા ફળમાં ફળમાંથીનો ઉપદ્રવ ઓછો થાય છે. ફળની ગુણવત્તા તેમજ ટકાઉ શક્તિ વધુ હોય છે. અને આ સફેદ જાંબુના પાકમાં મુખ્યત્વે નવી ડાળીઓ પર ફૂલો આવતા હોવાથી છટણીની પદ્ધતિ કે બહારની માવજતનો યોગ્ય સમયે ઉપયોગ કરી વહેલા ફળ પણ લઈ શકાય છે. વાત કરીએ ફળની લણણીની, તો સફેદ જાંબુની દરેક જાતના ફળ અલગ રંગ અને કદ ધરાવતા હોવાથી જે તે જાતને અનુલક્ષી અને એને ફળને તોડવા જોઈએ. અને ફળ એકવાર તોડી લેવામાં આવે પછી પાકી શકતા નથી, એટલે ફળની ત્વચાનો રંગ અને ફળના કદને ધ્યાનમાં રાખી ફક્ત પાકા ફળોને જ બજારમાં વેચવા માટે તોડવામાં આવે છે. અને વ્યવસ્થિત રીતે ગ્રેડિંગ અને સ્ટ્રોબેરીની માફક આકર્ષક એવું પેકિંગ કરી અને બજારમાં મોકલવાથી સારું વળતર મેળવી શકાય છે. ફળોને વધુ દિવસ સુધી સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજમાં 12 અંશથી 14 અંશ સેન્ટીગ્રેડ તાપમાન અને 90 થી 95% ભેજની સ્થિતિમાં રાખવાથી આ ફળ 10 થી 14 દિવસ સુધી સંગ્રહી શકાય છે. આ રોજ એપલનું પુખ્ત વયનું ઝાડ સામાન્ય રીતે 35 થી 40 કિલોગ્રામ ઉત્પાદન ઝાડ દીઠ આપે છે. રોગજીવાતમાં સફેદ જાંબુને ફળમાખીનો ઉપદ્રવ નડે છે, સફેદ માખીનો ઉપદ્રવ પણ થઈ શકે છે, તેમજ પક્ષીઓ પણ એને નુકસાન પહોંચાડે છે. પક્ષીઓ અને ચામાચીડિયાથી ફળોને બચાવવા માટે ફળો પર કોથળી ચડાવવામાં આવી છે અથવા ઝાડ નાના હોય તો ઝાડીથી ઢાંકી નાખવામાં આવે તો આ નુકસાન નિવારી શકાય છે. અને સ્ટીકી ટ્રેપ પીળા રંગને લગાવવાથી સફેદ માખીનો ઉપદ્રવ પણ સારા એવા પ્રમાણમાં નિવારી શકાય છે. આ ઉપરાંત ફળોનું ફાટવું એ પણ સફેદ જાંબુમાં એક સમસ્યા છે અને તે માટે એ જાતની લાક્ષણિકતા, જમીનના ભેજમાં પ્રમાણમાં વધઘટ, ગરમી, ઝાડની ઉંમર વગેરે જવાબદાર હોય છે. પણ વાડીમાં ફળ ધારણ અને વિકાસના તબક્કે પાણી આપવામાં આવે અને જ્યારે ફળ તૈયાર થવા આવે ત્યારે પિયત આપવાનું બંધ કરવામાં આવે તો આ સમસ્યા પણ નિવારી શકાય છે. આમ સફેદ જાંબુ, વોટર એપલ કે પછી રોઝ એપલ જે કહો તે, સરસ રંગરૂપ ધરાવતું ફળ છે, સારી એવી સુગંધ છે અને જોઈએ તો પણ તાજગી અને સ્ફૂર્તિ આવી જાય અને ખાવાનું મન થાય એવું એક ફળ છે. કચ્છમાં આ ફળની ખેતી માટે અવકાશ છે, જરૂર છે માત્ર અખતરો કરવાની. જો સારું ઉત્પાદન અખતરામાં મેળવી શકાય તો સારું માર્કેટિંગ કરવાથી ખેડૂત ભાઈઓને સારું એવું વળતર મળી શકે તેમ છે. તો મિત્રો, રંગ, સ્વાદ અને સોડમની ત્રિવેણી એવા સફેદ જાંબુ વિશે આજે આપણે વાત કરી અને અમે બજારમાં આંટો મારીએ તો જોઈને જ તાજગી આવી જાય. એટલા બધા રંગબેરંગી ફળો આકર્ષક રીતે ગોઠવેલા જોવા મળે, આકર્ષક પેકિંગમાં પણ હવે તો જોવા મળે છે, એટલે સાજે લેવાનું મન, ખરીદવાનું મન તો થઈ જ જાય. રંગ, સ્વાદ અને સોડમની ત્રિવેણી એવા સફેદ જાંબુના ફળની ખેતી વિશેની વાત આજે આપણે કરી. અને આજે કાર્યક્રમમાં સમય છે તો સાંભળીશું આ ગીત.

મિત્રો, ગીત આપણે સાંભળ્યું અને આ સાથે ગામનો કાર્યક્રમનો સમય પૂરો થવા જઈ રહ્યો છે, તો લઈશું ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોની રજા. તો ગામનો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ, તમને પણ નીલમ મનમાં જય જય કરીને રામ રામ રામ રામ રામ રામ.

0: Twitch. Pa šim još ja niste te porno videli na internetu, isto li opet rekar prišet nisam odita. Pa čuli ima neko dreti gdje smo entrala i ne sam to sa čim se žata šarme i žena vuhetu, ke pa nam pa čuli vam per upljed da se mi šit krvame te podljeli vam ovi da hače.
1: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही है ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंपअप किया गया है. लगभग 46,000 से 47,000 टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
0: બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે જણાવ્યું હતું કે તેઓ નાગરિકોની સલામતી અને સરળ દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિસ્સેદારો સાથે સતત સંકલન કરી રહ્યા છે. 28 થી 31 મે દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી ચોથી ભારત આફ્રિકા ફોરમ સમિટ આફ્રિકાના કેટલાક ભાગોમાં વિકસતી આરોગ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી છે. વિદેશ મંત્રાલય એ

0: ભાગીદારી અને જોડાણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર અપાયો. આ પરામર્શ પછી બંને પક્ષ સંમત થયા કે ચોથી ભારત આફ્રિકા ફોરમ સમિટ પછીની તારીખે બોલાવવી સલાહભર્યું રહેશે. ભારતે સરહદ પારના આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદનો સામનો કરવા માટે સંયુક્ત વૈશ્વિક પ્રયાસ કરવાની હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં 11મી વાર્ષિક બ્રિક્સ આતંકવાદ વિરોધી કાર્યકારી જૂથની બેઠકને સંબોધતા વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જે આતંકવાદને આશ્રય આપનારા અને સમર્થન આપનારાઓને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા અને આતંકવાદી જૂથો દ્વારા આતંકવાદી ભંડોળ, કટ્ટરપંથીકરણ અને ઉભરતી ટેકનોલોજીના દુરૂપયોગનો સામનો કરવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગની પણ નકલ કરી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે વિશ્વ ભારત તરફ એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાંચ દેશની મુલાકાત અંગે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે આ મુલાકાત સમાજના દરેક વર્ગ માટે ફાયદાની ખાતરી આપે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીની મુલાકાત દર્શાવે છે કે ભારત વૈશ્વિક મંચ પર મજબૂત રીતે ઉભો છે. તેમણે કહ્યું કે પ્રવાસ દરમિયાન ભારતમાં 75 થી 100 અબજ ડોલરનું રોકાણ કરવાની યુએઈની પ્રતિબદ્ધતા સહિત 57 મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા કુદરતી ભાગીદારો તરીકે કામ કરી રહ્યા છે અને ટેકનોલોજી, નવીનતા, ઉચ્ચ ચોકસાઈ સંરક્ષણ, ડિજિટલ ડેટા સેન્ટર્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને તબીબી ઉપકરણો સહિતના ક્ષેત્રમાં એકબીજાના પૂરક છે. નવી દિલ્હીમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના વાર્ષિક નેતૃત્વ સમિટને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચેની ભાગીદારી પરસ્પર વિશ્વાસ અને સહિયારા આર્થિક હિત દ્વારા મજબૂત બની છે.
1: બધી બડી કંપનીઓ છે, અંતરરાષ્ટ્રીય લેવલ થી ફોર્ચ્યુન 500 કંપનીઓ છે, જો સીઈઓ હૈ ઉનકે સાથ બાતચીત હોઈ, ઉનકે સાથ આગે ભારત મે નિવેશ, વ્યાપાર ઓર સંબંધો બઢાને કી ચર્ચા હુઈ. અગર હમ સિર્ફ યે જિન સીઈઓ કે સાથ મેને પ્રધાનમંત્રી જી ને બાતચીત કી, ઉન્હી કા અગર વેલ્યુ દેખે તો વો 3 ટ્રિલિયન ડોલર સે જ્યાદા ઇનકી વેલ્યુ બનતી હૈ. યાનિ ભારત કી જીડીપી કે લેવલ કે સીઈઓ મિલ કે સાથ
0: જીવંત પ્રસારણ આ તમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કૈલાશ માનસરોવર યાત્રા 2026 માટે યાત્રીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજ્યું હતું. જૂનમાં શરૂ થનારી આ યાત્રા ઓગસ્ટ સુધી ચાલશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કુલ 1000 યાત્રીની પસંદગી એક વાજબી કોમ્પ્યુટર જનરેટેડ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. 50 યાત્રીની કુલ 20 બેચ લિપુલેક અને નાથુલા પાસમાંથી મુસાફરી કરશે. બંને રૂટ હવે સંપૂર્ણપણે મોટરેબલ છે. યાત્રીઓ યાત્રા વેબસાઇટ પર લોગ ઇન કરી તેમની પસંદગીની સ્થિતિ તપાસી શકે છે.

સંપ્રદાયને સમુદાય ભાગીદારી અને શાળા શાસનને મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં શાળા વ્યવસ્થાપન સમિતિ માર્ગદર્શિકા જાહેર કરી હતી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ઉમિત નેટવર્ક દેશને સમર્પિત કર્યું. ઉમિત એટલે વારસાગત વિકારો અને સંચાલનની અનન્ય પદ્ધતિ.

બાયોટેકનોલોજી વિભાગ દ્વારા વારસાગત આનુવંશિક વિકારોનો સામનો કરવા માટે એક રાષ્ટ્રીય પહેલ છે. આ પહેલ નિદાન, સલાહ, નિવારણ, તાલીમ અને જાહેર આરોગ્ય જાગૃતિને સમાવિષ્ટ સંકલિત અભિગમ દ્વારા વારસાગત આનુવંશિક વિકારોનો સામનો કરવા ભારતના પ્રથમ વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા દેશના લોકો માટે આરોગ્ય સંભાળને સસ્તી અને સુલભ બનાવવાની છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ઇ સિગારેટ દાણ ચોરીના રેકેટ પર મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે 120 કરોડ રૂપિયાની કિંમતની 3 લાખ ઇ સિગારેટ જપ્ત કરી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધિત ઇ સિગારેટ ચીનમાંથી મેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ 2019 હેઠળ ભારતમાં ઇ સિગારેટ અને તમામ ઇલેક્ટ્રોનિક નિકોટીન ડિલિવરી પ્રણાલી પ્રતિબંધિત છે. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના ભવાલી વિસ્તારમાં એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા 2 મહિલા સહિત 5 લોકોના મોત થયા. સ્થાનિક પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટીમે ખીણમાંથી તમામ મૃતદેહ બહાર કાઢ્યા. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં ફિલ્ડ અધિકારી સાથે ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન એ નોંધવામાં આવ્યું કે ટ્રેનમાં તાજેતરમાં બનેલી આગની અનેક ઘટનાની પ્રાથમિક તપાસ અસામાજિક તત્વોની સંડોવણી બહાર આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આવી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને રેલવે સુરક્ષા દળ સક્રિયપણે તેમની તપાસ કરી રહ્યું છે. બેઠક દરમિયાન ચર્ચામાં સુધારેલ રિપોર્ટિંગ સિસ્ટમ દ્વારા ક્ષેત્રમાંથી ગુપ્ત માહિતી એકત્ર કરવાની પદ્ધતિને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ સુપરકિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સના 4 ઓવરમાં 0 વિકેટે 45 રન થયા છે. સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડાલિડ્સે આજે જણાવ્યું કે સાયપ્રસ યુરોપ, પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર, ખાડી અને ઉત્તર આફ્રિકન બજારમાં પ્રવેશ મેળવવા માંગતા ભારતીય વ્યવસાય માટે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક મંચ તરીકે સેવા આપવા તૈયાર છે. મુંબઈમાં ભારત સાયપ્રસ બિઝનેસ ફોરમને સંબોધતા તેમણે જાહેરાત કરી કે આ વર્ષે 1 સપ્ટેમ્બરથી મુંબઈમાં સાયપ્રસ ટ્રેડ સેન્ટર કાર્યરત થશે. શ્રી ક્રિસ્ટોડાલિડ્સે જણાવ્યું કે ભારત અને સાયપ્રસ વચ્ચેની ભાગીદારી ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેના આર્થિક સંબંધને પણ મજબૂત બનાવે છે. ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરને વધુ વિકસાવવા ભારત અને ઇટાલી સંમત થયા. દેશમાં ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એલપીજીનો પૂરતો પુરવઠો હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. નવી દિલ્હીમાં યોજાનારી 4થી ભારત આફ્રિકા ફોરમ સંમત મોકૂફ. ડીઆરઆઈએ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાંથી 120 કરોડ રૂપિયાની કિંમતની ઇ સિગારેટ જપ્ત કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

मैं यहाँ का सबसे बड़ा होटल हूँ। बहुत ही फैंसी मेरा हूँ।

ね。

0: हम लोग घूमते घूमते गोमती पहुंच गए।
1: अच्छा
0: मेरे दोस्त

I'm going to go to the hospital. I'm going to go to the hospital.

Some life is on the hand. I didn't want to hear about it.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ભારતનો સૌપ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હવે આપણા ગુજરાતમાં સાકાર થવા જઈ રહ્યો છે. અમદાવાદ થી ધોલેરાને જોડતા આ ઐતિહાસિક પ્રોજેક્ટ વિશે સત્તાવાર અને વિસ્તૃત માહિતી આપવા માટે આજે આપણી સાથે ખાસ જોડાયા છે પશ્ચિમ રેલવે અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશ. આ નવા અને અત્યાધુનિક પ્રોજેક્ટ થી મુસાફરોને શું નવી સુવિધાઓ મળશે, ચાલો જાણીએ સીધું જ તેમની પાસેથી. વેદ પ્રકાશ જી, આકાશવાણી પર આપનું હાર્દિક સ્વાગત છે.
1: નમસ્કાર.
0: કરોડ થી લાગત છે અમદાવાદ ઓર ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઈન પ્રોજેક્ટ, તો કેબિનેટ